નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमाववा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ જોઈએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી.

તેની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ, ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે, અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે, અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે, અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે, અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ

કે આ જીવન છે એ આપણને જીવી જાય. જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ. સુખ હોય કે દુઃખ, આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં. ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે, એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશનને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એ

વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

માનવી એટલો જ પૈસા કમાય છે, પણ બીજા એક પણ જીવ ભૂખ્યા રહેતા નથી અને માનવી ક્યારેય ધરાતો નથી. આ ઉત્તમ સુવિચાર છે, કારણ કે આપણે સૌ કારણ આપીએ છીએ કે પેટીયું રડવા અમારે કમાવવું પડે અને દુન્યવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય. પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુન્યવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ. કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનો સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતાં આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતાં આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનમાં અત્યારે આપણે બુદ્ધિ યોગની વાત કરતી વખતે કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તું સ્થિતપ્રજ્ઞ થા. સ્થિતપ્રજ્ઞ કેવો હોય, સ્થિતપ્રજ્ઞના લક્ષણ શું હોય, સ્થિતપ્રજ્ઞાનો વ્યવહાર કેવો હોય, સ્થિતપ્રજ્ઞાનું જીવન કેવું હોય, એની વાત અત્યારે આપણે જોઈ રહ્યા છે. સ્થિતપ્રજ્ઞાના લક્ષણો કરતી વખતે કૃષ્ણ અર્જુનને કહે છે કે મન અને ઇન્દ્રિયો એને માણસ વશમાં કરે પછી એની પ્રજ્ઞા સ્થિર થાય. ઇન્દ્રિયો પ્રમાથીની પાથી નાખે એવી હોય છે. ઇન્દ્રિયોનું બળ ઓછું આંકવા જેવું નથી.

એક જગ્યાએ ઉપનિષદોની અંદર ઇન્દ્રિયો અને મનને માટે એમ કહેવાયું છે કે માની લો કે આ શરીર છે એ એક રથ છે અને એ રથની અંદર બેઠેલો આત્મા જે છે એ રથી છે. આ રથને 10 ઘોડા જોડેલા છે, 10 ઇન્દ્રિયો એ 10 ઘોડા છે અને એ 10 ઘોડાની લગામ લઈને જે સારથી બેઠો છે એ મન છે. હવે આ 10 ઘોડાઓ બળવાન છે, પોતપોતાની દિશામાં એ આ રથને ખેંચવા માંડે. એક ઘોડો પોતાની દિશામાં રથને ખેંચે તો એ રથ ક્યાં જઈને પડે? એનો નાશ નિશ્ચિત છે. મન એને સંયમિત કરે છે, કારણ કે લગામ એના હાથમાં છે. ઘોડાઓ 10 ઇન્દ્રિયો એ અંદર બેઠેલો જે રથી છે એનું જે ગંતવ્ય છે એ તરફ જ આગળ વધે એ મને જોવાનું કામ હોય છે. આપણે વાત કરી હતી પહેલા કે ઇન્દ્રિયો છે એ બાહ્યકરણો છે, મન બુદ્ધિ અહંકાર એ અંતઃકરણ છે. તો આ અંતઃકરણ દ્વારા બાહ્યકરણોનું સંયમન થઈ હોય છે. બાકી ઇન્દ્રિયો છે એ કેવી છે? પેલા ઘોડાઓ જેવી છે, બળવાન છે, પોતપોતાના વિષયોની અંદર માણસને ખેંચે અને મન ખેંચાઈ પણ જાય. આ ઇન્દ્રિયોને વશમાં લેવી, એ ઇન્દ્રિયોને જે વશમાં લઈ શકે તે પછી મન અને અંતઃકરણ એ વશમાં આયા પછી એની બુદ્ધિ એની પ્રજ્ઞા સ્થિર થઈ કહેવાય તો એ સમત્વને પ્રાપ્ત કરી શકે જેની વાત આગળથી ચાલતી આવી છે. એ કહે છે કે યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. એક વ્યક્તિ પ્રયત્નશીલ છે, બુદ્ધિમાન છે, પણ એ પ્રયત્ન કરતો હોવા છતાં ઇન્દ્રિયાણિ પ્રમાથિનિ. આજે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો એમ મળીને 10 ઇન્દ્રિયો જે છે એ 10 ઘોડા એવા મજબૂત છે કે એ હરંતિ પ્રસભમ મનઃ. મનને ખેંચી લે, હરી લે, મન એનું સંયમન ન કરી શકે. આંખને સારું જોવાનું અને કાનને સારું સાંભળવાનું વગેરે વગેરે જે ઇન્દ્રિયો પોતાના વિષયોની અંદર આસક્ત થવા મનને પ્રેરે અને એ મન વિષયો દ્વારા આંખો પેલા પોતાની ઇન્દ્રિયો દ્વારા વિષયોની સાથે આસક્તિ અનુભવવા માંડે એવી પરિસ્થિતિ થાય. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત પરહ. આ બધી જ ઇન્દ્રિયોને એટલે અંતઃકરણ અને બહિકરણ બંનેને વશમાં લઈને એનું સંયમન કરીને એનું નિયમન કરીને આજે સંયમન કરે તો પછી યુક્ત આસીત મત પરહ એક પરમાત્મા તત્વની સાથે એ જોડાઈ શકે, નહીં તો ના જોડાઈ શકે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ખેંચી જાય ને ભટકી જાય માણસ. અમુક સ્થિતિ સુધી પહોંચ્યા પછી પણ આવું બની શકે. કોઈ એક સાધક હોય એ સાધના કરતા કરતા કરતા એક એવી સ્થિતિને પ્રાપ્ત કરે કે જ્યાં એને લાગે કે પોતે હવે સાધ્યની નજીક છે ત્યારે એની અંદર બધી શક્તિઓ પ્રસ્ફુરિત થવા માંડે અને ભટકી જાય. એટલા માટે આ કહે છે કે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત પરહ. મારામાં એટલે ઈશ્વરમાં પરમાત્મામાં ચૈતન્યમાં જે ગણતા હો તેની અંદર યુક્ત થઈ જાય, એની અંદર પરમ થઈ જાય. એટલા માટે જે પેલો ક્રમ થયો એ ક્રમ શું કહે છે કે સૌથી પહેલું કામ ઇન્દ્રિયોને વશમાં લો. જેના વશમાં ઇન્દ્રિયો છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ શકે, એટલે એ સ્થિત પ્રજ્ઞા થઈ શકે, નહીં તો થઈ જ ના શકે. વશેહી યસ્ય ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયો જેના વશમાં છે એ સ્થિત પ્રજ્ઞા થવાને યોગ્ય છે. પગથિયાઓ છે બધા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ક્રમથી આગળ વધાય છે.

ਨੂੰ ਆ ਤੋਂ ਪੇਦੋ ਕਰਮ ਸੇ ਅਸ਼ਟੰਗ ਯੋਗ ਆਪਣੇ ਬਣੀਏ ਨੇ ਤੋ ਬਣੇ ਮੈਂ ਯੋਗ ਨਾ ਆਠ ਪਗਥੀਆਂ ਸੇ ਇਹਮਾਂ ਨੂੰ ਪਹਿਲੂ ਪਗਥੀਓ ਆਵੇ ਸੇ ਕਿ ਇੰਦਰੀਓ ਨੇ ਵਸ਼ਮਾ ਲੇਤਾ ਸਿੱਖੋ એટલે ત્યાં યમ નિયમ એવા શબ્દો વાપરેલા છે યોગમાં યમ અને નિયમ એ પહેલા પગથિયાઓ છે ઇન્દ્રિયોને વશમાં લેવી એ પહેલું પગથિયું છે હવે એક સરસ મજાની તર્ક પરંપરા શરૂ થાય છે આપણે જેને લોજિક કહીએ ને લોજિક કોઈ માણસે કોઈ વસ્તુ સાબિત કરવી હોય અંગ્રેજીમાં એવું ઉદાહરણ આવે છે કે તમારે સાબિત કરવી હોય કે મેન ઇઝ મોર્ટલ દરેક માણસ મરણશીલ છે સાબિત કરવું હોય તો આપણે એમ કહેવું પડે કે અ મરણશીલ હતો બ મરણશીલ છે ક મરણશીલ છે ડ મરણશીલ છે માટે માણસ મરણશીલ છે આમ ક્રમ ચાલે લોજિકનો અથવા ભારતીય તર્ક પ્રમાણે આપણે ચાલીએ તો ભારતીય જે તર્કવેત્તાઓ છે એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે પેલા પર્વત ઉપર અગ્નિ છે તો તમને કેવી રીતે ખબર પડી તો કે ત્યાં ધુમાડો છે અને જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમ કે રસોડામાં આ પગથિયાઓ છે બધા તો એવા પગથિયાઓ હવે સરસ મજાનું લોજિક ગીતાની અંદર આધુનિક તર્કશાસ્ત્ર એના પગથિયાઓ આપણને અહીંથી જોવા મળશે અને આ સિદ્ધ કરીને મૂકે છે કેવી રીતે ક્રમશઃ એક પછી એક પછી એક પગથિયું એ સાબિત કરતા જાય છે એ કહે છે કે માનો કે ઇન્દ્રિયો વશ નથી તો વિષયોમાં એનું ધ્યાન જવાનું છે એને ગમતા વિષયોની અંદર એનું ધ્યાન જાય કોઈ માણસને આપણે આગળ દાખલો જોયો છે કે જલેબી ભાવે છે તો બજારમાં નીકળતી વખતે જલેબીની સુગંધ આવે કે જલેબી દેખાઈ જાય તો ધ્યાન એ બાજુ જાય એટલે એ જલેબી ખાય ભલે નહીં પણ એનું ધ્યાન તો જલેબીમાં જાય પછી એના મનમાં જે બીજું ચાલતું હોય ને એ બીજું ચાલતું હોય એના ઉપર એક પ્રકારનું આવરણ આવી જાય પણ મનમાં તો શું ચાલે તો કે જલેબી ખાધી નથી પોતાના મનને દબાયા કરે ખાવી નથી લેવી નથી નહીં આ મોહ છે એમ પોતાના મનને મારવાના એ પ્રયત્નો કરે પણ ઇન્દ્રિય ત્યાં ખેંચાણી એટલે ઇન્દ્રિય વિષય તરફ ખેંચાય અને ઇન્દ્રિય વિષય તરફ ખેંચાય એટલે શું થાય ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે એક વખતે વિષય તરફ ઇન્દ્રિય ખેંચાણી એટલે એ વિષય તરફ એને આસક્તિ પેદા થઈ વિરોધ કરે તો પણ આસક્તિ થઈ છે માટે કરે છે એટલે ધ્યાયતો વિષયાન પુંસઃ એક માણસને ઇન્દ્રિય એક વિષય તરફ ખેંચાઈ એની સાથે ગઈ એને એ વિષયને પકડીને મન સુધી લાવ્યો તો શું થયું સંગસ્તેષુ ઉપજાયતે એનામાં સંગ આસક્તિ પેદા થાય છે આપણે સાવ દેશી ભાષામાં કહીએ તો વળગણ પેદા થાય છે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે એની સાથે આસક્તિ પેદા થઈ એટલે એને પામવાની કામના પેદા થાય છે સંગાત સંજાયતે કામઃ આસક્તિ પેદા થઈ એટલે કામની પેદા થઈ કામાત ક્રોધો વિજાયતે કામ પેદા થયો એટલે કામના પેદા થઈ એટલે એ કામના પૂરી નથી કરી શકાતી એનો ક્રોધ ઉત્પન્ન થાય છે કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહ અને ક્રોધ ઉત્પન્ન થયો એટલે મગજ બુદ્ધિપૂર્વક કામ કરતું બંધ થઈ જાય સંમોહ પેદા થાય મુગ્ધ થઈ જાય માણસ દારૂ પીધેલો માણસ જેમ દારૂ પીધા પછી પોતાની જાતને ભૂલી જાય ને એક પ્રકારનો મોહ છે નશો કરેલો માણસ ક્રોધ પણ એક પ્રકારનો નશો જ છે એક વખત ક્રોધ ઉત્પન્ન થયો એટલે માણસ પોતાની જાત ઉપરનો કાબુ ગુમાવી બેસે આ જાત ઉપરનો કાબુ ગુમાવી બેસે એ જ તો મોહ છે
અહીંયા તો

वापरो संमोह घणो मोह उत्पन्न थाय, क्रोधात भवति सम्मोह, सम्मोहात स्मृति विभ्रमः। अने एक वक्त जो सम्मोह उत्पन्न थयो तो स्मृति मां विभ्रम पैदा थाय। स्मृति एटले जे सारू छे नरसू छे, करवू जोईए न करवू जोईए, एटलू बधुं आटला वर्षोना पेलानी अंदर अंदर मननी अंदर भरीने मूक्यू छे, एना ऊपर आवरणाई जाय खलास। कारण के क्रोध आयो ने क्रोध आयो एटले मोह आयो ने मोह आयो एटले स्मृति विभ्रमः। स्मृति स्मृति एटले आ स्मृति एटले खाली याद शक्ति नी वात नथी। स्मृति एटले आपणे अंदर जे कंई अत्यार सुधी करवू न करवू एनो मोटो प्रयत्न करीने एक निश्चित क्रम बनावीने मगजनी अंदर भरी राख्यो छे, बधो जाय गयो, स्मृति विभ्रमः, स्मृति मां भ्रम पैदा थई जाय। અને સ્મૃતિમાં વિભ્રમ થયો એટલે પેલી સ્થિર થવાનો પ્રયત્ન કરતી જે બુદ્ધિ છે એ બુદ્ધિનો નાશ થઈ જાય। સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનો નાશ થઈ જાય। અને બુદ્ધિનો નાશ થયો એટલે તમારો પોતાનો પણ વિનાશ થયો। જો કેવો આમ સ્ટેપ છે, બધા એક પગથિયા છે। સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત વિનશ્યતિ। ક્રમ આખો આમ થવાથી આમ થવાથી આમ થવાથી આમ થવાથી આમ થવાથી આમ થશે। દૂધની અંદર મેળવી નાખો એટલે દહીં થશે, દહીં થશે એટલે એની અંદર માખણ પેદા થશે, માખણ પેદા થશે અને તાવશો એટલે ઘી પેદા થશે। આમ ક્રમ જેમ ચાલે એમ અહીંયા તર્કનો ક્રમ ચાલે છે। એક વખત ઇન્દ્રિયને વિષયની સાથે સંબંધ બંધાયો એટલે ઇન્દ્રિય તમારા સંપૂર્ણ વશમાં નથી એવી પરિસ્થિતિ જો પેદા થઈ તો શું થશે? એક પછી એક શરૂ થઈ જશે, એક પછી એક વિકૃતિઓ। સૌથી પહેલું કે સંગાત, સંગ થયો એટલે સંજાયતે કામઃ, એના પ્રત્યે કામના પેદા થાય, કામના પૂરી ના થાય એટલે ક્રોધ પેદા થાય, ક્રોધ પેદા થયો એટલે મોહ આવે, મોહ આવે એટલે સ્મૃતિ વિભ્રમ આવે, સ્મૃતિ ભ્રંશ આવે એટલે બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિનો નાશ થાય એટલે સમગ્રનો વિનાશ થાય। જે સાધક સાધના કરવા બેઠો છે એની સાધના સમાપ્ત। અહીંયા વિનશ્યતિનો અર્થ એ નહીં કે માણસ મરી જાય, પણ એની સાધનાનો વિનાશ થઈ જાય, એનું ધ્યેય ખતમ થઈ જાય, એને જે લઈને ચાલવું છે પૂરું થઈ જાય, પછી તો પશુમાં અને માણસમાં ફેર શું રહ્યો? કાકો બી જીવતી ચિરાય બલિમ ચપુંગ, તે કાગડો જીવે છે અને ખાય છે, બચ્ચા પેદા કરે છે, ફેર શું રહ્યો પછી આના મન તમારામાં? તો શરૂઆત ક્યાંથી થઈ અને અંત ક્યાં આવ્યો? એકથી શરૂઆત થઈ અને અંત જે આવ્યો એ શરૂઆત ક્યાંથી થઈ? સંગ। અને અંત ક્યાં આવ્યો આખા તર્કનો? વિનશ્યતિ। દેખાતું નથી કારણ કે વચ્ચે આ પગલા ચાલે છે, એક એક પગલું ચાલે, જે તે વખતે તે પગલું જ દેખાય, કામ હોય ત્યારે કામનાની જ ખબર પડે, પણ એ કામના પણ આવનારા વિનાશનું કારણ છે એની ખબર ના પડે। આખી એક તર્ક પરંપરા છે, સરસ મજાની સોપાન પંક્તિ છે, પગથિયાઓ છે, આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, પેલી સાપ સીડીની રમત જેવું છે, ત્યાં પહોંચે એટલે તેના નીચે એટલે આ કહે છે કે આસક્તિ એ જ આના મૂળમાં છે। સૌથી પહેલી વાત આ છે કે ઇન્દ્રિયને વિષય સાથે આસક્તિ થવાની જે સંભાવના છે એ ક્યારે છે? જ્યારે ઇન્દ્રિયો ઉપર તમારો સંપૂર્ણપણે કાબુ નથી, તો સંપૂર્ણપણે કાબુ નથી એટલે આંખ ઉપર કાબુ એટલે આંખે જોવાનું બંધ કરી દેવાનું નહીં, એને જોયેલા વિષય તરફ આસક્તિ નહીં થવાની। આપણે એમ કહીએ

કે ઇન્દ્રિયોને વશમાં લેવી એટલે ઇન્દ્રિયોએ પોતપોતાનું કામ કરવું નહીં, પોતપોતાના વિષયોને ભૂલી જવા, એ વાત તો છે જ નહીં. આંખનો વિષય છે દર્શન જોવું, તો એને જોવાનું કાર્ય તો કરવાનું, પણ જે જોયું છે, જે એનો વિષય હતો, એની અંદર આસક્તિ પેદા ન થાય એ અગત્યનું છે. આસક્તિ પેદા થાય એટલે સંગ થાય, સંગાત પછી આગળ ચાલે છે વિનશ્યતિ સુધી. આસક્તિ ન થવી ઇન્દ્રિયોને, કારણ કે ઇન્દ્રિયો પ્રમાથીની છે. આપણે એક દાખલો ઉદાહરણ સરસ જોયું છે કે સરસ મજાનો રથ છે, એના 10 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય આ બાજુ જાય છે, બીજી ઇન્દ્રિય આ બાજુ જાય છે, 10-10 ઇન્દ્રિયો બહુ બળવાન ઘોડાઓ છે. એ ભેગા થાય તો રથને જે વેગથી લઈ જાય એ શક્ય છે, પણ પોતપોતાના વિષય તરફ જો ખેંચવા માંડે તો ખાડામાં નાખે. એટલે કે છે કે પેલું કામ એને વશમાં લો, એની ઉપર લગામ નાખો. એ 10 ઘોડા છે, એ 10-10 ઘોડા લગામ વિનાના ઘોડા ના રહેવા જોઈએ, લગામ વાળા ઘોડા રહેવા જોઈએ, એની ઉપર લગામ સંયમ હોવો જોઈએ. એટલે ઇન્દ્રિયોને વશમાં લેવી જોઈએ. જો વશમાં ન લેવાય તો ક્રમિક નાશ. અને આ એકદમ શુદ્ધ તર્ક છે, શુદ્ધ તર્ક છે. આમ થવાથી આમ થાય, આમ થવાથી આમ થાય, આમ થવાથી આમ થાય. એટલા માટે થઈને કહે છે કે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને વશમાં જે માણસ લે છે, આગળના જે શ્લોકમાં કહ્યું છું કે જેને પોતાની ઇન્દ્રિયો વશમાં છે, વશે હિયસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની જે પ્રજ્ઞા છે, તેની જે બુદ્ધિ છે એ પ્રતિષ્ઠિત થઈ એમ કહેવાય. એટલે સ્થિત પ્રજ્ઞનું લક્ષણ સૌથી પહેલું કયું આવીને ઊભું રહેશે આમ વિચારવાથી, કે એણે શરૂઆત કરવાની હશે તો ત્યાંથી કરવાની થશે કે એણે પોતાની ઇન્દ્રિયોને આગળ કહ્યું એમ કાચબાની જેમ અંદર સંકોરી લેતા શીખવું જોઈશે. ઇન્દ્રિયો એક વખત જો વશમાં આવી ગઈ તો મન વશમાં આવી ગયું, બુદ્ધિ અહંકાર વશમાં આવી ગઈ, અને તો પછી આગળની જે માર્ગ છે એ સ્પષ્ટ થશે, એ પ્રગટ થશે, એ પ્રસન્ન થશે. તો આ વાત છે. આખા આખી ગીતામાં અનેક વખત જે કહેવાયું છે એની અંદર આ જ કહેવાયું છે કે સંગમ ત્યક્તવા, સંગ ન હોવો જોઈએ. જે કંઈ કરે છે કર્મ, એ કર્મ તો આખરે ઇન્દ્રિયો દ્વારા થાય છે, તો જે કંઈ કર્મ થાય છે તે કર્મની અંદર આસક્તિ ન હોવાની સ્થિતિ પ્રાપ્ત કરવી એ અહીંયા હંમેશા માટે અપેક્ષિત છે. અને એ અહીંયા સરસ કોઈ પણ માણસ સમજી શકે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દીધી કે આસક્તિ જો થાય તો કામના થાય, કામના થાય તો પછી એક ક્રમ તમને છેક ફેંકી દેવા સુધી લઈ જાય. પહેલું પગથિયું જો લપસ્યા તો સડસડાટ કરતા નિસરણીના છેલ્લા પગથિયે આવવાનું નક્કી છે. પહેલું પગથિયું સાચવો, કયું? ઇન્દ્રિયોને આસક્તિમાંથી મુક્ત કરવી, પોતાના વિષયોની અંદરથી એનો રાગ જે છે એ રાગને ખેંચી લેવો. એટલે કહે છે કે પછી 64મા શ્લોકમાં રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ આત્મવશ્યૈર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. એ પ્રસન્નતાને પામે છે ઇન્દ્રિયો જ્યારે રાગ દ્વેષ વિનાની બને. ઇન્દ્રિયોને વિષય તરફનો જે રાગ છે, ઇન્દ્રિયોને વિષય તરફનું જે ખેંચાણ છે, એ ખેંચાણમાંથી જે મુક્ત થયો, રાગ દ્વેષ એ બંનેથી વિમુક્ત, એવી ઇન્દ્રિયો વડે જે આત્મવશ છે એના વડે જે સાધક તૈયાર થયો, તે આવા શુદ્ધ અંતઃકરણ વાળી વ્યક્તિ એ પ્રસાદમધિગચ્છતિ.
તે પ્રસન્નતાને પામે છે, સાચી પ્રસન્નતા. પ્રસન્નતા એટલે ખુશ થવું, નાખુશ થવું, એ બધાથી તો મુક્ત થવાની વાત કહી છે આખી આખી.

ચિંતામાં, જેની સાથે જોડકું ના હોય એવી સ્થિતિમાં આ રાગ વિરાગ છે અને વિરાગ છે રાગ છે એવી સ્થિતિ જ્યારે આવીને ઊભી રહે તો શરૂઆત ઇન્દ્રિયોને કેળવવી, ઇન્દ્રિયોની કેળવણીમાંથી એને વિષયો તરફ અનાસક્ત બનાવવી, આ અનાસક્ત ભાવ મન અને બુદ્ધિ સુધી પહોંચાડવો, અને મન અને બુદ્ધિ સુધી પહોંચેલો જે આ અનાસક્ત ભાવ છે એના કારણે પેલો સાધક જે છે એ પરમ પ્રસન્નતાને પ્રાપ્ત થઈ શકશે. આ પ્રસન્નતા કઈ છે? પરમ પ્રસન્નતા છે. ખુશી ખુશી નથી, આ સુખના કારણે આપણને મજા પડી ગઈ એ પ્રસન્નતાની વાત નથી, આ આ પરમ પ્રસન્નતાની વાત છે કે જેની અંદર ગયા પછી આસપાસમાં કશું જ શેષ રહેતું નથી એવી પરમ પ્રસન્નતાને પામી શકાય જો અહીંથી શરૂઆત કરી હોય તો. આ પ્રસન્નતા જો પ્રાપ્ત થઈ, આ પ્રસાદ પ્રાપ્ત થયો, આપણે મંદિરમાં જઈએ તો કહીએ છીએ કે ભાઈ આપણે શું લેવાનું ભગવાનની પાસેથી, તો કે પ્રસાદ લેવાનો, એને નિવેદન કરવાનું. પ્રસાદ ધરવામાં આવે છે ને, લોકો પ્રસાદ કહે છે પણ એ પ્રસાદ શબ્દ ખોટો છે, નૈવેદ્ય છે, એને નિવેદન કરવાનું અને પછી પ્રસન્નતાને લઈને ઘેર પાછા આવવાની, એ પ્રસન્નતા કૃપાના અર્થમાં છે. ઈશ્વરની કૃપા હોય તો તમને પ્રસાદ મળે, ઈશ્વરની કૃપા ના હોય તો તમને કશું ખાવાનું મળે એને પ્રસાદ ના કહેવાય. પ્રસાદ એટલે ઈશ્વરની કૃપાનું તમે પાત્ર થાઓ, ત્યાં જઈને કશું જ હાથમાં ના મળે, મોઢામાં ના મૂકવાનું હોય, પણ આપણા ચિત્તની અંદર જો પ્રસન્નતા પેદા થઈ ગઈ અને આજુબાજુની બધી વસ્તુઓ આપણે ભૂલી ગયા, વિષયો ખોવાઈ ગયા, વિષય અવિનિવર્તનતે, અને માત્ર ઈશ્વરની સાથે સીધું તાદાત્મ્ય થઈ ગયું, તો એ તાદાત્મ્ય એક પ્રકારનો અંદર આનંદ ઉભો કરે છે. પછી કશું આજુબાજુનું યાદ રહેતું નથી, શું ચાલે છે એની ખબર રહેતી નથી. આ પ્રસાદ છે. બે થયા, કૃપાનો પ્રસાદ કે આપણને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ પ્રસન્ન રીતે, આપણે આપણે જે નિવેદિત કર્યું હતું નૈવેદ્ય, એ નૈવેદ્ય પ્રસાદ રૂપે આપણી પાસે પાછું આવ્યું, એ વાત તો બરોબર છે, પણ એનાથી પ્રસન્નતા થઈ ખરી આપણે? આપણે બાકીની બધી વસ્તુઓ સંસારની આજુબાજુ ચાલી રહેલી એની અંદરથી ભૂલ એને એને બધાને ભૂલી જઈને એક એવી એવી પરમ સ્થિતિને પ્રાપ્ત થઈ શક્યા કે જેની અંદર આનંદ જ આનંદ હોય, સુખ નહીં, આનંદ જ આનંદ હોય, એવી પરિસ્થિતિને પામવું એને પ્રસાદ કહેવાય. અને આવો સાધક જે છે એ પ્રસાદને પ્રાપ્ત કરી શકે છે જે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખી શકે છે, ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પાછી ખેંચી શકે છે, આજુબાજુની નાની મોટી વાતો સાથે નિસ્બત જ ના રહે, સીધી પરમાત્મા સાથે તાર સંધાય, અને એ તાર સંધાવાને કારણે પ્રસાદ પેદા થાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, 65મા શ્લોકમાં ગીતામાં કહ્યું છે કે આ પ્રસન્નતા જો પ્રાપ્ત થઈ તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, બધી પ્રકારના દુઃખોનું હાન થઈ જાય છે. જો આ પ્રસન્નતા પ્રાપ્ત થઈ તો બધી પ્રકારના દુઃખો ત્યાં ત્યાં નાશ પામે છે, પછી કોઈ દુઃખ જ નથી, પછી કોઈ સુખ પણ નથી, પછી કોઈ દુઃખ પણ નથી, એવી પરિસ્થિતિ. પ્રસાદે આ જો પ્રસન્નતા, આ જો આનંદ પ્રાપ્ત થઈ ગયો, બહુ ઓછાઓને પ્રાપ્ત થાય, પણ જો એ પ્રાપ્ત થઈ ગયો તો સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, બધા દુઃખો નો નાશ થઈ જાય. અને આવો જે પ્રસન્ન ચિત્ત વ્યક્તિ છે, આવી ચિત્તની પ્રસન્નતા જેને પ્રાપ્ત થઈ એની બુદ્ધિ તરત જ સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ થઈ ગઈ. એ જ સ્થિત પ્રજ્ઞ પછી લાંબી જવાની જરૂર જ નથી. તો કહે છે કે

0: પ્રસન્ન ચેતસો શું બુદ્ધિ, એની એની જે બુદ્ધિ છે એ આપમેળે સ્થિર થઈ જાય છે, એટલે એ સાચા અર્થમાં કેવો થઈ જાય છે, સ્થિત પ્રજ્ઞ બની જાય છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું, તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ

શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: छात्र।
1: सुंदर अक्षरे पैराग्राफ लकी ने पोस्ट करो, विजेता बनी ने जीतो आकर्षक ब्रांडेड स्मार्ट वॉच अने कलर सर्टिफिकेट। मिस्टर कल्पेश पटेल मास्टर कैलिग्राफर आर्टिस्ट एंड टीचर पालनपुर बनासकांठा तेमज वैशाली पटेल कॉम्पिटिशन कोऑर्डिनेटर द्वारा आयोजित गुजरात राज्य कक्षा नी लेखन स्पर्धा मारा अक्षर सौथी सारा अक्षर 2026। आ स्पर्धा नी प्रारंभ तारीख छे 2 ऑक्टोबर 2026 गांधी जयंती। पेरेग्राफ मोकलवानी छेल्ली तारीख छे 31 ऑक्टोबर 2026 सरदार वल्लभ भाई पटेल जन्म जयंती, जेनु रिजल्ट आवशे 8 नवेम्बर 2026। वधु माहिती माटे आपना व्हाट्सएप परथी 9909488363 पर हाई मेसेज करीने मोकलो। तो भूलता नहीं गुजरात राज्य कक्षानी लेखन स्पर्धा मां भाग लेवानू। मारा अक्षर सौथी सारा अक्षर 2026। હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન। આજે આપણે જવાના છીએ રાજસ્થાનની સફર પર। પધારો મારે દેશ। વીરત્વ, સ્ત્રી દાક્ષિણ્ય અને લાગણી ભાવનાથી તરબદર રહેતા આ દેશ દ્વારા પડઘાતો આ ધ્વનિ એ ફક્ત આવકાર, નમસ્કાર, વધામણી કે અભિવાદનનો જ ધ્વનિ નથી, પણ એ રાજસ્થાનનું જોમ છે, જુસ્સો છે, એવો દેશ જ્યાં અતિથિનું સ્થાન ભગવાન પછીનું તરત જ છે। મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ, નિચરિતાર્થ કરનારો આ દેશ અને દુશ્મનને પણ પૂરતું માન સન્માન મળે છે એવી આ ધરતી, મુલાકાતીઓને કદી ન જોયા હોય એવી મંત્રમુગ્ધ કરતી પરુણાગત પ્રદર્શિત કરતી મૂલ્યવાન પરંપરા આજે પણ જાળવી રહ્યું છે। બહાદુરી અને સુરાતનની, ત્યાગ અને બલિદાનની કથાઓ અને દંતકથાઓથી મઢાયેલો આ દેશ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરાઓ, રૂઢિઓ, પ્રાકૃતિક સૌંદર્ય, વન્ય પશુ જીવન અને મૈત્રી ભાવનાઓનો ભંડાર છે। એ વિરોધાભાસનો દેશ જરૂર છે અને સંસ્કાર, પહેરવેશ, સંગીત, રીત ભાત, બોલી, ખોરાક અને દેહલાલિત્ય જેવા તેના પ્રત્યેક ક્ષેત્રે અનેક વિવિધતા છે। લોકો, રીતરિવાજો, સંસ્કૃતિ, તેના મનમોહક પ્રાકૃતિક દ્રશ્યો, સોનેરી રેતીના ઢુવાથી તે લીલાછમ જંગલો, ઉત્તુંગ ઉન્નત શિખરોથી તે ફળદ્રુપ મેદાનો, વીર વિખેર ભયાનક બિહામણા ગઢ, કિલ્લાઓ, અદ્ભુત ભવ્ય પ્રસાદો, લાંબી વિશાળ હવેલીઓ, પાવન પવિત્ર મંદિરો, છટાદાર ઉદ્યાનો, મનમધુરા સરોવરો અને દેશી પરદેશી વન્ય પશુ જીવન આ બધું વૈવિધ્યપૂર્ણ પ્રદાન કરે છે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન। આપણે હજુ શરૂઆત કરી છે રાજસ્થાન સફરની, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. 5000 વર્ષનો ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અને દંતકથાઓમાં પ્રેત વસ્ત્રોથી આચ્છાદિત ઢબુરાયેલો આ દેશ સાચે જ ઇતિહાસ અને સ્થાપત્ય કલાનો ભંડાર છે. એ નિર્વિવાદ વાત છે કે દરેક શહેર ભયાવહ બિહામણા કિલ્લાઓ અને ગઢો તથા ભવ્ય પ્રાસાદો જે તે પ્રદેશના કલેશ, દુઃખ, કષ્ટ, કસોટી, તાવણી ભર્યા ભૂતકાળના મુક પહેરેદારો છે. રાજસ્થાન પણ તેનાથી ભરચક ભરેલું છે. રાજ્યમાં ઠેર ઠેર જોવા મળતા પવિત્ર મંદિરો અને ખાલી કબરો, સમાધિઓ એ વાતની સાક્ષી પૂરે છે કે રાજસ્થાનના લોકો દિલમાં ધાર્મિક શ્રદ્ધા અને સદગત આત્માઓ માટે કેટલો ઊંડો આદર છે. રાજસ્થાનના દયાળુ, માયાળુ, પરોપકારી શાસકો કલા કારીગરીના મહાન ચાહક, સંરક્ષક અને આશ્રયદાતા હતા. રાજસ્થાની હસ્તકલા, તેના રંગ મિશ્રણ, તેની ડિઝાઇન, તેની કલ્પના અને તેની કારીગરી માટે અજોડ છે, સર્વોત્કૃષ્ટ છે. રાજ્ય તેના તાલ અને સુરબદ્ધ લોકનૃત્યો અને ગીત સંગીત માટે ખાસ જાણીતું છે. મનમાં સતત રમ્યા કરતું રણનું સંગીત પણ અતિ લોકપ્રિય બન્યું છે. ઉત્સવના દિવસો ઉમંગ, ઉત્સાહ અને આનંદપ્રદ ભરપૂર જીવનથી છલકાતા હોય છે. આસપાસનો માહોલ તો જાણે પરીઓની વાર્તાઓ ન જોતા હોઈએ એવો બની જાય છે. રંગબેરંગી ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ મનમોહક અલંકારો ધારણ કરે છે, જ્યારે પુરુષો વિવિધ પ્રકારની પાઘડીઓ બાંધે છે. સ્વાદિષ્ટ, રૂચિકર ખાણીપીણી એ બીજું મહત્વનું આકર્ષણ છે. રાજ્યના પરંપરાગત રેસ્ટોરાંમાં પણ સામીસ અને નિરામિસ બંને પ્રકારના રસથાળનો આનંદ માણી શકાય છે. અહીંના દાળ, બાટી અને ચૂરમા એ તો ઘરઘરનું જાણીતું ભોજન છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

हेलो हाय नमस्कार તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છીએ રાજસ્થાનની સફર પર. આપણે આવી ગયા છીએ હવે જયપુર. ગુલાબી શહેર જયપુર કચ્છ વાહનું પાટનગર હતું. સવાઈ જયસિંહે 1727માં તેની સ્થાપના કરી અને તેના નામ પરથી આ શહેરને નામ મળ્યું. જયસિંહના સ્વપ્ન દેશમાં તેના સંગીત, તેના શક્તિ, બુદ્ધિ, આવડત અને તેની કલાભિજ્ઞતા, રસજ્ઞતા અને અભિરુચિ દ્રષ્ટિગોચર થાય છે. શહેરની ડિઝાઇનની જવાબદારી એક યુવાન રસજ્ઞ બંગાળી સ્થપતિ વિદ્યાધર ભટ્ટાચાર્યને સોંપવામાં આવી હતી. જયપુર ઘણું કરીને ભારતનું પ્રથમ સુઆયોજિત શહેર છે અને સ્થાપત્યના પ્રાચીન હિન્દુ પ્રબંધ શિલ્પશાસ્ત્રના સિદ્ધાંતોના આધાર પર ખૂબ ચોકસાઈપૂર્વક તેનું નિર્માણ થયેલું હતું. રસ્તાઓ અને વિતિકાઓ એકબીજાને સમાંતર જતા હોય એ રીતે જુદા જુદા ચોકઠામાં વિભાજ

કરેલા ચોરસના આકારમાં તે બંધાયું. 1863માં રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટને સત્કારવા માટે જયપુરને ગુલાબી રંગે રંગી કાઢવામાં આવ્યું હતું અને પછી એ ગુલાબી રંગ શહેરનો એક કાયમી આવશ્યક રંગ બની ગયો. આજે આ શહેર આધુનિકતા અને પરંપરાનું સુંદર હૃદયંગમ સંમિશ્રણ છે. ઉત્તમ ઉત્કૃષ્ટ આયોજન, અનન્ય સ્થાપત્ય અને રંગરંગીન જીવનશૈલી અનુભવી ઘડાયેલા પર્યટકોને પણ આનંદ વિભોર કરી શકે છે. જયપુર ખરીદારી માટે પણ આનંદની જગ્યા છે. અહીં વિવિધ પ્રકારના અત્યુત્તમ હસ્તકલાના નમૂના મળી રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છીએ રાજસ્થાનની સફર પર. સિટી પેલેસ કોમ્પ્લેક્સ પુરાણા ગામની વચ્ચે 1729 અને 1732ની વચ્ચે સવાઇ જયસિંહે આ મહેલ બંધાવ્યો. સંકુલની આજુબાજુ એક ઊંચી દિવાલ છે અને આખું સંકુલ અનેક આંગણા, બગીચા અને બીજા મકાનોમાં વહેંચાય.

પહેલું છે. રાજપૂત અને મોગલ શૈલીના સ્થાપત્યમાંનો સુમેળ સધાયો છે. સુંદર ચંદ્રમહેલ વચ્ચોવચ આવેલો છે અને તે જમાનાના શાસક કુટુંબીજનોનું આજે પણ તે નિવાસ સ્થાન છે. બહારના આંગણામાં મુબારક મહેલ, સર્વતોભદ્ર દિવાનખાના અને પ્રીતમ નિવાસ જેવા સુંદર સ્થાપત્યો છે. આ બધા હવે સંગ્રહ સ્થાનમાં ફેરવાઈ ગયા છે, જેનું નામ છે મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય મ્યુઝિયમ. સિટી પેલેસમાં ખૂબ જ રસપ્રદ પ્રદર્શિત ચીજ હોય તો તે છે બે મોટી ચાંદીની કીટલીઓ, જે ગંગા જળીના નામે ઓળખાય છે, જે દિવાની ખાસ અને ખાનગી સભાગૃહની બહાર મૂકવામાં આવી છે. સવાઈ માધોસિંહ 1902માં તેમની ઇંગ્લેન્ડની મુલાકાત દરમિયાન આનો ઉપયોગ કરતા વિશ્વમાં મોટામાં મોટી ચાંદીની વસ્તુ તરીકે આ કીટલીઓને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ત્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છીએ જયપુરની સફર પર. ગોવિંદ દેવીજી મંદિર ચંદ્રમહેલની નજીકમાં આવેલા આ મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે. ત્યાંથી આગળ જઈએ તો જંતર મંતર આવે. સિટી પેલેસ સંકુલના પ્રવેશ દ્વારની બહાર ખુલ્લી વેધશાળા આવેલી છે. 1728માં સવાઈ જયસિંહ બીજાએ તે બંધાવી હતી. તેણે બંધાવેલ 5 વેધશાળાઓમાંનું આ એક છે. પહેલી દિલ્હીમાં 1724માં બંધાવી, બીજી જયપુર 1728માં, ત્રીજી ઉજ્જૈન 1734 અને ચોથી વારાણસી 1737માં અને પાંચમી મથુરામાં 1738માં. આગળ છે હવા મહેલ. 1799માં કવિરાજા સવાઈ પ્રતાપ સિંગે રાજકુટુંબની મહિલાઓ આગળથી બંધ દેખાતા આ ઠંડા બંધ કમરામાં બેસીને સવારી જોઈ શકે એટલા માટે આ બંધાવ્યું હતું. આ અષ્ટકોણી મકાનમાં 953 ગોખલા અને લોઢાની જાળીઓવાળી 152 બારીઓ, વળાંકવાળા છાપરા અને અણિયાળા શિખરવાળા ઘુમ્મટ આવેલા છે. સ્વર્ગસુળી અથવા ઈસરબત આ મિનારો સવાઈ ઈશ્વરસિંહે 1749માં મહાન વિજયના સ્મરણમાં બંધાવ્યો હતો. ત્રિપોલિયા બજારની પશ્ચિમે રેખા શોભા પર એનું પ્રભુત્વ છે અને શહેરનું ખૂબ સુંદર દ્રશ્ય ત્યાંથી જોઈ શકાય છે. આગળ આપણે બીજા ઘણા સ્થાપત્યો વિશે જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. રામનિવાસ ઉદ્યાન. અજમેરી દરવાજા પાસે આવેલું આ સુંદર ઉદ્યાન સવાઈ રામસિંહે 1868માં બંધાવ્યું હતું. તે 4 એકરમાં વિસ્તરેલો છે અને તેમાં પ્રાણી સંગ્રહાલય, પક્ષી સદન, રમતું મેદાન, પ્રદર્શન મેદાન અને કસરત શાળા આવેલા છે. ગવર્મેન્ટ સેન્ટ્રલ મ્યુઝિયમ, આલ્બર્ટ હોલ. ઇન્ડો સેરેસેનિક શૈલીમાં બાંધેલ આ ભવ્ય મકાન લીલાછમ રામનિવાસ ઉદ્યાનમાં બાંધવામાં આવ્યું છે. એની ડિઝાઇન સર સ્વિન્ટન જેકોબી કરી હતી. એનું અનાવરણ પ્રિન્સ આલ્બર્ટે 1863માં કર્યું હતું. સામાજિક સંગ્રહાલય તરીકે તેને 1887માં ખુલ્લું મૂકવામાં આવ્યું અને હવે એ રાજસ્થાન સરકારના સંગ્રહાલય તરીકે કામ કરે છે. રવિન્દ્ર મહેલ. આ પણ રામનિવાસ ઉદ્યાનમાં આવેલું છે. સાંજે સાંજે અહીં રાજસ્થાનની નૃત્ય, સંગીત અને નાટકો ભજવાય છે. એમાં એક નાની આર્ટ ગેલેરી પણ છે જેમાં જાણીતા આધુનિક કારીગરોની કલાકૃતિઓ અને રાજસ્થાનની શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આગળ આપણે બીજા સ્થાપત્યો વિશે પણ જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Click with music with me. Click with music.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ડોલ્સ મ્યુઝિયમ પોલીસ માર્ગ પાસે જેએલ નહેરુ માર્ગ પર ત્યાં આવેલું છે અને સમગ્ર વિશ્વની દેખાવડી ઢીંગલીઓનો તેમાં સમૃદ્ધ સંગ્રહ છે. બિરલા પ્લેનેટેરિયમ, બિરલા ઓડિટોરિયમ અને સભા સંમેલન કેન્દ્ર, સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલા બિરલા સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરનો આ એક હિસ્સો છે. અહીં કમ્પ્યુટરાઇઝ પ્રોજેક્શન સિસ્ટમ દ્વારા રજૂ થતા દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમો શૈક્ષણિક અને મનોરંજક મૂલ્ય ધરાવે છે. ત્યાં પારસ્પરિક પ્રતિક્રિયા કરતું સાયન્સ સંગ્રહાલય, પુસ્તકાલય, કોમ્પ્યુટર સેન્ટર અને માહિતીનું નિર્માણ કરીને તેનો ફેલાવો કરતું કેન્દ્ર પણ છે. ધ સ્ટેટ ઓફ ધ આર્ટ મુખ્ય નગરગૃહ દેશના મોટા નગરગૃહોમાંનું એક છે. તેમાં 1350 બેઠકોની વ્યવસ્થા છે. આગળ છે ગલતાજી. સંત ગાલવાના નામ સાથે સંકળાયેલું આ પ્રાચીન હિન્દુ યાત્રા સ્થાન નીચે ટેકરીઓની વચ્ચે આવેલું છે. આ પવિત્ર સ્થાનમાં અનેક મંદિરો, રામિયાણા અને પવિત્ર કુંડો આવેલા છે. ગલતાજીના દિવાન કૃપારામે બંધાવેલ ભગવાન સૂર્યનું મંદિર ખૂબ મહત્વનું છે. આગળ આપણે જાણીશું બિરલા મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર વિશે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. બિરલા મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર મોટી ડુંગરીની નીચેના ભાગમાં આવેલું છે. આ ભવ્ય મંદિર સફેદ સંગમરમરના પથ્થરમાંથી સુંદર કોતરકામવાળું ઉત્તમ સ્થાપત્ય છે. ગેન્ટુર નહારગઢ કિલ્લાની તળેટીમાં આવેલા આ શાહી કબ્રસ્તાનમાં સમાધિઓને જયપુરના રાજવંશી કુટુંબીજનોના સ્મારકો આવેલા છે. મહારાણી કી છત્રી આ રાજવંશી મહિલાઓ માટેનું શમશાન ગૃહ છે. તે રામગઢ ક્રોસિંગની તદ્દન નજીકમાં આવેલું છે. સુંદર નકશીકામવાળી સમાધિઓ અહીં જોવા મળે છે. કનક વૃંદાવન ગાર્ડન કોમ્પ્લેક્સ આ સુંદર મંદિર, બગીચો, સંકુલ, જલમહેલની પાસે જયપુર દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. ઉજાણી વન મહોત્સવ ફરવા માટેનું તે જાણીતું સ્થળ છે. ઘાટ કી ગુની આગ્રા રોડ પરની આ સાંકળી નેળ કોતરમાં 18મી અને 19મી સદીમાં બંધાવેલા સુંદર દ્રશ્યમાન બગીચાઓ છે. એમાંના મહત્વના છે સિસોદિયા રાજા ગાર્ડન, મહેલ અને વિદ્યાઘર બગીચા. જળમહેલ અંબર જવાના રસ્તે માનસાગર સરોવરની વચ્ચે સવાઈ પ્રતાપસિંહે 1799માં આ ઉનાળુ વિશ્રાંતિ ગૃહ તે સમયના રાજાશાહી કુટુંબો માટે બંધાવ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં આપણે હજુ ઘણું જાણવાનું છે, તો જોડાયેલા રહેશો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશ

આવો અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત હોસ્ટ. અને આજે આપણે ફરીથી મળ્યા છીએ ડોલર વહુ નવલકથાને આગળ વધારવા માટે. આ નવલકથા જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથામાં વિદેશમાં ભારતીયોને જે પ્રકારના જીવનની કેલચા છે તેની વાત છે, ત્યાં પડતી મુશ્કેલીઓ અને સુખાકારી બંનેની વાત, ત્યાં વસતા અને અહીંથી જતા લોકો મુલાકાત પર કે પછી વસવાટ માટે આ બધાના જીવનમાં આવતા પ્રસંગોને બહુ જ બારીકાઈથી વર્ણવ્યા છે. આપણી સંસ્કૃતિ અને ત્યાંની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ, સારા અને નરસા, ઘણા બધા પાસાઓને વણી લીધા છે. અને એટલે જ આ નવલકથા આપ સૌને ખૂબ જ સુંદરતાથી સાંભળવામાં મજા આપી રહી છે. અને એટલે હું આ કથાને સંપૂર્ણપણે, એટલે કે એના દરેકે દરેક પાસાને તમારા સુધી વ્યવસ્થિત રીતે અને અત્યારની પરિસ્થિતિને અનુરૂપ પહોંચાડવાનો પ્રયાસ કરું છું. આપણે છેલ્લે વાત કરી હતી કે નીલાબા જ્યાં પહોંચ્યા છે ત્યાં તેમને લેવા આવનાર વત્સલા વિશેની વાત હતી. વત્સલા જે તેમને મૂકી ગઈ તે વિશે તે વધુ જાણવા માગતા હતા અને આ માટે તેમણે પદ્માને સવાલ પણ કર્યો હતો. પદ્માએ કહ્યું હતું કે તે કોઈના ઘરે જતી નથી અને મારા માટે એ થોડા ઘણા અંશે સોફ્ટ કોર્નર ધરાવે છે, એટલે અહીંયા આવે છે. એના જીવનમાં શું થયું, એને અહીંયા આવીને ભણતર પ્રાપ્ત કર્યું છે, સંઘર્ષ કર્યો છે, એ વિશેની વાત આપણે ગત એપિસોડમાં જાણી હતી. પણ એના પરિવારનો પ્રશ્ન ત્યાંથી આપણે અટક્યા હતા. તો આવો આપણે માણીશું વિરામ બાદ નીલાબાને વત્સલા વિશેની શું માહિતી મળી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબા પદ્માને પૂછે છે કે વત્સલાને કેટલા બાળકો છે. જવાબ આપે છે પદ્મા કે તેને એક જ દીકરો છે જેનું નામ અશોક, પરંતુ એના જીવનમાં જે થયું ને તે દુઃખદાયક છે. કેમ, શું થયું? અહીં વાતે વાતે લોકો ડાયવોર્સ લઈ લે છે. મને લાગે છે કે તેના પતિએ છૂટાછેડા આપ્યા હશે કે પછી તેણે જ આપ્યા. આ સવાલ નીલાબાએ સાહજિક ભાવે પૂછ્યો પદ્માને. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર, અને જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ના ના બા, એવું તો કશું નથી. તમને કદાચ ગેરસમજ થઈ છે, એવું બધા ઘરોમાં નથી થતું. રુદ્રેશ ખૂબ જ સજ્જન માણસ છે અને પતિ પત્નીમાં ખૂબ સુમેળ પણ છે. બંને જણાએ ધન તેમજ તેમના નામના પણ અહીંયા આગળ મેળવી લીધા છે. તેમની પાસે એક નહીં, ચાર ચાર મહેલ જેવા ઘરો પણ છે. તેમને ઘેર ચાર ગાડીઓ છે અને મોટું બેંક બેલેન્સ પણ. તો પછી પ્રશ્ન શું છે ભલા? નીલાબાએ સવાલ પૂછ્યો. પદ્માએ કહ્યું, આ પ્રશ્ન અશોકને કારણે છે. જ્યારે એ નાનો હતો ત્યારે મોટે ભાગે નોકરોના હાથે જ ઉછરેલો છે. પોતાની કારકિર્દીને હાનિ આવે એટલે નોકરી છોડવાની વાત વત્સલાને પસંદ ન હતી, અને એવી વાતમાં જ વાસ્તવમાં તો બીજું બાળક થઈ શકે એ સંભાવના પણ તેણે ભૂલાવી દીધી. કારણ કે તેને પરિણામે ફરીથી પ્રશ્નો ઊભા થાય કે બાળકની સંભાળ કોણ લેશે. આમ અશોક એકલો જ મોટો થયો. માં અને બાપ સતત ટૂર પર રહેતા, ઘરમાં નાના નાની કે દાદા દાદી પણ નહીં, અને ન કોઈ કાકા કે ફોઈ કે પિતરાઈ અથવા માસિયાઈ ભાઈ બહેન. આને પરિણામે અશોક સાવ એકલ સૂરો બની ગયો. તેને કુટુંબ સાથે મજબૂતીથી જોડતો કોઈ સંબંધ રહ્યો જ નહીં, બંધાયો જ નહીં, અને 16મે વર્ષે તે ઘર છોડીને ભાગી ગયો. પછી શું થયું માણીશું આપણે અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અશોક ઘર છોડીને ભાગી ગયો. તેને મા બાપ સાથે ઝઘડો થયો? નીલાબાએ એકદમ સવાલ પૂછ્યો. પદ્માએ કહ્યું, ઝઘડો ક્યાંથી ન થાય. તેના મિત્રો ખરાબ નીકળ્યા. એ વ્યસની બની ગયો. જાત જાતના લોકોના સંપર્કમાં એ આવ્યો હતો. ઇટાલિયન, સ્પેનિશ, કોલંબિયન વગેરે લોકો જુદી જુદી ભાષાઓ બોલતા અને વિવિધ સંસ્કૃતિના મૂલ્યો રાખતા. આ બધાનું પરિણામ ખરાબ આવ્યું. તે મૂંઝાઈ ગયો હશે. એનું વ્યસન વધુ તીવ્ર થતું ગયું. જો ઘરમાં વડીલો હોય તો છોકરાને સાચા મૂલ્યો શીખવા મળે, તે વિના તેઓ ભટકી જ જાય. તારી વાત એ તો બહુ સાચી છે. મારો પૌત્ર હર્ષ તેના દાદા પૂજા પૂરી ન કરે ત્યાં સુધી દૂધને હાથ સુધા નથી લગાડતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. હર્ષની આ વાત એ પૌત્રની સ્મૃતિ તેમના મનમાં

એક ખૂણામાં નીલાબાને ઊભી થઈ અને તેઓ પ્રસન્ન થયા. પદ્માએ વાતને આગળ ચલાવી. પહેલાં તો પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે તેઓને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે અશોકને વ્યસન વળગ્યું છે. પણ પછી જ્યારે અશોક ઘરમાં ચોરીઓ કરવા માંડી તે સમયે તેમને સંશય ઊભો થયો. એના પર નજર રાખવા વત્સલાએ રજા લીધી અને તેના પછી એક વાર તેને પકડી પાડ્યો. એ સમયે તેણે ખૂબ મોટો ઝઘડો કર્યો. તેને ખરેખર થોડો ઠપકારવો જોઈતો હતો, નીલાબાએ જવાબ આપ્યો. પદ્મા કહ્યું, પણ અહીં તમે છોકરાને કંઈ મારી ન શકો. જો બાળકને માતા કે પિતા તમાચો પણ મારે તો તે પોલીસ પાસે જઈને ફરિયાદ કરી શકે છે, અને એટલે જ અહીંયા અમેરિકાની સંસ્કૃતિ આવી જ છે. અને તમે તેમની સામે, એટલે કે આ બાળકો સામે, કંઈ પણ દમનગીરી ન કરી શકો, નહીં તો તે ચાઇલ્ડ અબ્યુઝનો કેસ કરી શકે છે. ખેર, આવી રીતે પોતાનો એકનો એક દીકરો ઘર છોડીને જતો રહ્યો તેથી વત્સલાને ખૂબ જ ઊંડું દુઃખ થયું છે. અને એ માતાની જે પણ વ્યથાને લાગણીઓ છે તે વિશે શું વિચાર કરી જુઓ. ત્યાં સુધી હું વિરામ લઈ લઉં છું. વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જો વત્સલાના અથવા તો રુદ્રેશના માતા પિતા ઘરમાં રહ્યા હોત તો કદાચ આમ ન બન્યું હોત, નીલાબા બોલી ઉઠ્યા. પદ્માએ કહ્યું કે કોણ મોટી ઉંમરના લોકો ભારતથી અહીં આવવા અને રહેવા રાજી હોય છે ભલા? તમે જ કહો, શું તમે અહીં કાયમી ધોરણે રહેવા તૈયાર થશો? શરત હારું જો તમે તૈયાર થાવ ને તો એ વાત જ બધાને લાગુ પડે છે ને. ભારત મૂકીને અહીં વસવાનો વિચાર જ તેમને ગમતો નથી. તે લોકો પોતાની બીજી વહુને વધારે પ્રેમ કરવા લાગે છે અને પોતાની દીકરીની જેમ ચાહે છે. હવે જો આ અમેરિકન વહુને પોતાની નોકરી કરવી હોય તો તેનું બાળક શું કરે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. કદાચ જો વત્સલા પોતે જ ઘરે રહે તો આમ ન બને હે ને? નીલાબાએ હોંકારો દીધો. પદ્મા બોલી ઉઠી, એવું પણ નથી બા. વત્સલાની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આપણા દેશમાં માતા પિતા કેવળ પોતાની દીકરીના લગ્નનો વિચાર વધુ કરતા હોય છે, તેની મહત્વાકાંક્ષા કે ઈચ્છાઓનો વિચાર નથી કરતા. આપણા સમાજમાં પરિસ્થિતિ એવી નથી કે જ્યાં કોઈ દીકરી આવી આ દબાણોની સામે વિદ્રોહ કરે. જો વત્સલા અહીં જન્મી હોત તો તેને જેટલું ભણવું હોય તેટલું ભણી શકી હોત, થોડો સમય કામ કર્યું હોત ને પછી લગ્ન કર્યા હોત. સંતાનના જન્મ પછી નોકરી તેણે પહેલાં થોડા વર્ષો માટે મૂકી દીધી હોત અને પાછળથી ફરીથી નોકરીમાં જોડાઈ હોત. પણ આ વત્સલા અસુરક્ષિત ભાવનાઓથી ઘેરાયેલી હતી. અમેરિકાની કામકાજની વ્યવસ્થાને પૂરી સમજી શકી ન હતી અને તેથી તેણે ભૂલો કરી અને છેવટે પરિણામ કરુણ આવ્યું અને તેનાથી તેઓ ત્રસ્ત થઈ ગયા છે. જીવનમાં આવા વળાંકો આવે ત્યારે એ ભૂલને સુધારવા કરતાં સમયની સાથે થોભવું જરૂરી છે. માણીશું વિરામ બાદ આગળનો ઘટનાક્રમ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પદ્મા જાણે નીલાબાને આ દેશના રિવાજો, મૂલ્યો અને સિદ્ધાંતોની સમજ આપી રહી હતી. એમાં સારી વાતો પણ હતી અને ખરાબ વાતો પણ હતી. તેમાં દુઃખો પણ હતા અને આનંદ પણ હતો. તેની સાથે વાત કરવામાં નીલાબાને જાણે કોઈ સહેલી સાથે વાત થતી હોય ને એવું લાગ્યું, જે અમેરિકાની કેટકેટલી વાતો તેમને સમજાવતી હતી, કેટકેટલી માહિતી આપી રહી હતી. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પાર ડોલર વહુ નવલકથાના અંશોને. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પદ્મા, એક વાત પૂછું છું, ખરાબ ન લગાડતી હોને? તું મને કહે કે તારે શા માટે ભારત પાછા આવવું નથી? ના બા, પૂછો તેમાં કંઈ વાંધો ન હોય. સાચું કહું તો આ પ્રશ્ન મેં પણ મારા હૃદયને ઘણી વાર કર્યો જ છે. હું મારા પોતાના દેશમાં પાછી ફરવા શા માટે રાજી થતી નથી? મૂળ વાત એ છે કે મારા સાસરિયા સાથે મારે બનતું નથી. ધાર્મિક પવિત્રતાના નામે મારા સાસુ મારું જીવન ખારું કરી મૂકે છે. રાજીવ તેમનો એકનો એક દીકરો છે. જો અમે પાછા ફરીએ તો અમારે તેમની સાથે જ રહેવું પડે. અમારી જ્ઞાતિ ઘણી ઊંચી છે બા, અમારાથી બીજા કોઈના ઘરનું પાણી પણ પીવાય નહીં. એટલું ઓછું હોય તેમ હું જ્યારે રજસ્વલા હોઉં તો દર મહિને 4 દિવસ મારે એક ખૂણામાં છેટા બેસવાનો નિયમ પણ પાળવાનો. તેઓ મારી પાસે આ બધું જ કરાવે. વળી બીજા સગાઓ પણ આટલા જ ચુસ્ત અને રૂઢિવાદી છે. એ ઘર મારું નથી રહેતું, એ જાણે એક હોટલ બની જાય છે.

આ વાત એ અહીં પદ્માએ રજૂ કરી. નીલાબાના પ્રતિભાવ શું હશે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને શ્વાસ નાખતા પદ્માએ આગળ સમજાવ્યું, મારી માતા એક કોલેજમાં આચાર્ય હતા, તેમણે અમને બહુ ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. મારી એક બહેન ઇંગ્લેન્ડમાં છે જે ડૉક્ટર છે, તેણે પંજાબી સાથે લગ્ન કર્યા છે. મારો મોટો ભાઈ દિલ્હીમાં જઈને વસ્યો છે અને ત્યાં એક તમિળ છોકરીને પરણ્યો છે. આ બધામાં મારી માતાએ કદી પણ કંઈ વાંધો લીધો નથી. આવી બધી પુરાણી પ્રથાઓમાં અમારું કુટુંબ વિશ્વાસ રાખતું નથી. આવા કુટુંબમાંથી આવતી હું, તમે જ કહો, આટલા રૂઢિચુસ્ત સાસુ સાથે કઈ રીતે રહી શકું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી ઈઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેના ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારા સાસુ કદી અહીં નથી આવ્યા? નીલાબાએ પદ્માને પૂછ્યું. પદ્મા જવાબ આપે છે, મને જ્યારે વિકાસ આવવાનો હતો ને ત્યારે અમે તેમને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમને માટે વિમાનની ટિકિટ ખરીદવાની તૈયારી પણ બતાવી હતી. તમે વિચારી શકો છો કે તેમાં તેમને શું વાંધો હતો? અહીં આવવા માટે તેમણે કહ્યું કે જ્યારે 7 સમુદ્રો પાર કરવા પડે તેમ હોય તો નવી જગ્યાનું શુદ્ધિકરણ ગૌમૂત્ર અને ગંગાજળથી કરવું. શું આ ચીજો લાવવાની પરવાનગી વિમાનયાત્રામાં તેમને મળશે? એ વખતે રાજીવ સમજી શક્યા કે અહીં તેમને બોલાવવા તે અશક્ય બાબત હતી. આ નાની મોટી વાતો ઉપર વિચાર કરવાથી નીલાબાના મન પરના ઓછાયા ધીમે ધીમે દૂર થવા લાગ્યા. અમેરિકામાં રહેતા ભારતીયો કેવા કેવા જટિલ પ્રશ્નોનો સામનો કરે છે તે વિશે તેમના મનમાં થોડો થોડો પ્રકાશ હવે પડવા લાગ્યો હતો. દરેકને જુદી જુદી સમસ્યાઓ હતી અને તેમણે પોતાની રીતે જ તેનો ઉકેલ પણ લાવવાનો હતો. અને આ જ બધા મુદ્દાઓ ઉપર આપણે સમજવું જોઈએ કે વિદેશ ગમન એ માત્ર આનંદ એટલું જ નથી આપતું, પણ સાથે સાથે પ્રશ્નો અને સમસ્યા પણ લાવે છે. માણીશું વિરામ બાદ અનુસંધાન. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: અહીં તું કેટલો વખત રહીશ?
1: જેટલો સમય શક્ય હશે ને બા, ત્યાં સુધી. અમે હવે પાછા ન જઈ શકીએ. અમારે અહીં જ જીવન વિતાવવાનું છે. જ્યારે બાળકો મોટા થશે ત્યારે તેઓ આ દેશના રિવાજો માનશે. તમારા નિશ્ચિત કરેલા નિયમો જો તેઓ તોડે તો તેઓ વિદ્રોહી નથી બની જતા, હો ને? એનો અર્થ તો એમ જ થાય કે પંખીના નાના બચ્ચાઓને હવે પાંખ આવી છે, જે મજબૂત બની છે, અને તેઓ હવે ઉડવા માટે તૈયાર છે, પોતાનું આકાશ શોધે છે. અહીં એવા કેટલાય કુટુંબો છે જેમાં માતા પિતા સમૃદ્ધ હોય પણ છોકરાઓ મામૂલી નોકરી કરતા હોય. તેઓ જુદા ઘરમાં રહેવા જાય છે અને ત્યાં જ અભ્યાસ પણ કરે. આપણા દેશમાં થાય છે એવું અહીંયા નથી. પોતાના મા બાપની સંપત્તિમાં તેઓ ભાગ માગતા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. એ વાત શું સાચી છે? તો પછી જ્યારે માતા પિતા ગરડા થાય ત્યારે? નીલાબા એકદમ આશ્ચર્યચકિત થઈ અને આ પ્રશ્ન પદ્માને પૂછે છે. પદ્મા જવાબ આપે છે. કોઈ ઓલ્ડ પીપલ્સ હોમમાં તેઓ ચાલ્યા જાય અને બીજા ઘરડા લોકો સાથે શેષ જીવન વિતાવે. આમ તો માતા પિતા પોતાની સંપત્તિને કોઈ સમાજ સેવાની સંસ્થામાં દાન જ આપે છે, જેમ કે અંધજનો માટેની કે પછી બીજા માટેની વગેરે વગેરે. એક ઘૂંટડો ગળવાની ચેષ્ટા કરતા નીલાબાને મીનાક્ષી યાદ આવી. તેમને જ્યારે સ્તનમાં ગાંઠ થઈ હતી ત્યારે એક દીકરીની જેમ મીનાક્ષીએ તેઓનું ધ્યાન રાખ્યું હતું અને પોતાનો પ્રવાસ પણ તેણે માટે જ તેણે રદ કર્યો હતો. આ બધી સ્મૃતિઓ આજે સાથી તેમના મનમાં ધીમો પ્રવેશ કરી રહી હતી. આ સવાલ હતો. વૃદ્ધાશ્રમની વાત તો તેમને મીનાક્ષીની કાળજી અને પ્રેમથી ભરેલા ઘરમાં જોજનો દૂર લાગતી હતી. એ રાત્રે પદ્માને દુખાવો શરૂ થયો અને હજી ડોક્ટરે આપેલી તારીખને તો અઠવાડિયાની વાર હતી પણ હવે પ્રસૂતિ નજીક આવી પહોંચી છે. તેના માટેના બધા જ ચિહ્નો વર્તાતા હતા. નીલાબા ઉઠ્યા અને ત્યાં સુધીમાં પદ્માએ પોતાનો થેલો તૈયાર કરી લીધો. નીલાબાએ પૂછ્યું, હું પેક કરી આપું? ના ના બા, મારી વસ્તુઓ ક્યાં પડી છે તે મને જ ખબર છે. દુખાવામાં પણ તેણે બધી જ ચીજો ભેગી કરી લીધી અને ત્યાંથી નીકળ્યા. હવે શું થશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા ઉઠ્યા અને પૂછ્યું કે હું તને બધી વસ્તુઓ પેક કરી આપું પદ્મા? પદ્મા કહે છે કે ના ના બા, મારી વસ્તુઓ ક્યાં પડી છે તે મને બધી જ ખબર છે, અને દુખાવામાં પણ તેણે બધી જ ચીજો ભેગી કરી અને લઈ લીધી. પદ્મા, કોઈ બહેનપણીને બોલાવી લે, તને હોસ્પિટલ પહોંચાડે, નીલાબા બોલે છે. અને પદ્મા જવાબ આપે છે, બા, મેં હોસ્પિટલમાં ફોન કર્યો છે અને એમ્બ્યુલન્સ મંગાવી છે, એ હવે આવતી જ હશે. નીલાબા બોલી ઉઠ્યા, પદ્મા, તારી કમરે ગરમ પાણીની થેલી બાંધી આપું, તેનાથી પ્રસૂતિ ઝડપી થશે. ઓહ બા, એવું તો મારે નથી કરવું, હોસ્પિટલ જરા દૂર છે અને જો રસ્તામાં જ બાળક આવી જાય તો? તો શું તારા માટે કોફી કે કાઢો બનાવી દો? ના ના, કંઈ નહીં જોઈએ, ડૉક્ટરે કહ્યું છે કે મારે હમણાં કશું જ લેવું નહીં, ખાવાનું કે પછી પીવાનું. નીલાબાને ખબર ન પડી કે હવે શું કરવું, તેમનું એક પણ સૂચન અહીં ઉપયોગી હોય એવું ન જણાય. પછી શું થયું હશે તે વિશેની વાત કરીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને મોકલી આપવાના છે 95-12-96-88 પર, અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ અને ઈમેલ radiopalanpur@gmail.com પર તમારા પ્રતિભાવ તમે રેકોર્ડ કરીને એ ઓડિયો ક્લિપ પણ મોકલી શકો છો અને લખીને ટેક્સ્ટ મેસેજીસથી. આ સિવાય ક્યાંય પણ તમે રેડિયો પાલનપુર તમારા સ્નેહીઓને સંભળાવવા ઈચ્છતા હોવ તો અમારી રેડિયો ગાર્ડન પરની લિંકને મોકલી આપશો, ગૂગલ પર સર્ચ કરવાથી મળી જશે, અને તમે પણ ઇન્ટરનેટના માધ્યમથી ક્યાંયથી પણ અમને સાંભળી શકો છો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: થેલો હતો. એ રોજ શું કરે? થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય. વહેંચતા વહેંચતા એ બૂમો પાડે,
1: ટોપીઓ લઈ લો, ટોપીઓ, સરસ મજાની લાલ પીળી લીલી વાદળી જામણી ટોપીઓ લઈ લો, ટોપીઓ, એ બાળકો માટે ટોપી લઈ લો, તમારા બચ્ચા માટે ટોપી લઈ લો, તમારા વાંદરા માટે ટોપી લઈ લો, તમારા ગલુડિયા માટે ટોપી લઈ લો, ટોપી લઈ લો, ટોપીઓ, સરસ મજાની ટોપીઓ.
0: આમ કરતા કરતા એક વાર તે જંગલમાં ગયો. ત્યાં એને થોડો થાક લાગ્યો. થાક લાગતા એક ઝાડ નીચે શાંતિથી જઈને બેઠો અને પોતાનો થેલો ઝાડના થડ પાસે મૂક્યો. પછી તે થોડોક આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોત જોતા માટે સૂઈ ગયો. પછી શું થયું ખબર છે? એ ઝાડ પર બહુ જ બધા વાંદરાઓ હતા. એ વાંદરાઓએ એ ફેરિયાને જોયો. અને એક પછી એક એમ વાંદરાઓ નીચે આવવા લાગ્યા અને પછી થેલીમાંથી ટોપીઓ લઈ પાછા કૂદી કૂદીને ઉપર ચડતા ગયા. થોડીક વાર પછી એ ફેરિયો પાછો જાગ્યો. એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાં બધી ટોપીઓ ગુમ. તેણે ઊંચે જોયું. ભાઈ, ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી. ફેરિયો તો ચિંતામાં પડી ગયો. હવે શું? ફેરિયાએ ગુસ્સામાં આવી વાંદરાઓ ઉપર હાથ વીંજ્યો. વાંદરાઓએ આ બધું જોયું અને વાંદરાઓએ પણ ફેરિયાની નકલ કરી. એ લોકોએ પણ એવું જ કર્યું. તે લોકોએ પણ પોતાનો હાથ ઊભો કર્યો અને પેલા ફેરિયા સામું ઝીક્યો. આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા. ફેરિયાએ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા. ફેરિયો ચિંતામાં પડી ગયો. ફેરિયાને થાય, હવે શું કરવું? બિચારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાં ને ત્યાં બેસી પડ્યો, ભાંગી પડ્યો.

વિચાર કરતા કરતા આ ફેરિયાને તો ઉપાય જડ્યો. વાંદરા તેની નકલ કરતા હતા ને, એ વાતની ફેરિયાને બરાબર ખબર પડી ગઈ. પછી ફેરિયો થયા તૈયાર. અને પછી ફેરિયાએ શું કર્યું તમને ખબર છે? ફેરિયાએ ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ ગોળ ગોળ ઝૂલાવા લાગી. વાંદરાઓએ પણ એમ જ કર્યું. એ લોકો પણ પોતાના હાથમાં ટોપીઓ લઈ આમ ગોળ ગોળ ગોળ ઘુમાવા લાગ્યા. ફેરિયાભાઈને તો વધારે વિશ્વાસ પડ્યો. ફેરિયાભાઈએ મનમાં ને મનમાં કહ્યું, વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે. પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી. પોતાના માથે ટોપી મૂકેલી એણે ઉઠાવી અને નીચે ફેંકી દીધી. વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું. પછી વાંદરાઓએ શું કર્યું? એમણે પણ ફેરિયા જેવું જ કર્યું. પોતપોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી. ફેરિયો તો ખુશ થઈ ગયો અને બધી જ ટોપીઓ ત્યાંથી લઈ ચાલતો થઈ ગયો.

અને બધા વાંદરા ભાઈ તો એમના એમ ટોપી વિનાના જ રહી ગયા. વાંદરા ભાઈ ના ખુશ થયા.

બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

દગાખોરીની વાર્તા. એકવાર એક વિક્રાંત નામનો રાજા હતો. તેના છોકરાનું નામ અમર હતું. અમરને શિકારનો શોખ હતો. એકવાર એક ઘોડા પર બેસીને જંગલ તરફ જવા નીકળી ગયો. એ હરણના ટોળાને શોધી રહ્યો હતો, પણ એ તરત જ થાકી ગયો. બપોર થઈ ગઈ હતી, પરંતુ એને એક પણ શિકાર મળ્યો નહોતો. એ ખૂબ જ તરસ્યો હતો. એ પાણી શોધી રહ્યો હતો. થોડા સમય પછી એને એક તળાવ દેખાયું. તળાવનું પાણી સાફ, ઠંડુ અને સારું.

કર્યું હતું. અમરના ઘોડાએ પહેલા પાણી પીધું, પછી તેણે ઘોડાને નજીકના ઝાડ પર બાંધી દીધો અને અમરે પણ ધરાઈને પાણી પીધું. એને પોતાની બેગમાં જે હતું એ ખાઈને ઝાડને નીચે બેસી ગયો. હવે સાંજનો સમય થઈ ગયો હતો. અમર ક્યાંય જઈ શકે એમ નહોતો. એને આખી રાત જંગલમાં જ પસાર કરવી પડી અને પછી શું

અને ત્યાંથી દોડીને ભાગી ગયો. જેમ વાઘ નજીક આવ્યો તેમ અમર વધુ ડરવા લાગ્યો. ત્યારે જ એણે એક વિચાર આવ્યો. એ જલ્દીથી એક ઝાડની ઉપર એક ડાળી પર ચડીને બેસી ગયો. આ સમયમાં ત્યાં એક રીંછ પણ ત્યાં પાણી પીવા આવ્યું. એ પણ વાઘને જોઈને ડરી ગયું અને એ ઝાડ પર ચડીને બેસી ગયું. હવે અમર વધુ ડરવા લાગ્યો. એને લાગ્યું કે એ રીંછ એને ખાઈ જશે. એ ધ્રુજવા લાગ્યો. રીંછે એને જોયો અને કહ્યું, એ મને ખબર છે તું રાજકુમાર છે, તું ચિંતા નહીં કર, હું તને નહીં ખાઉં. આપણા બંનેનો દુશ્મન અત્યારે એક જ છે, વાઘ. આપણે હવે મિત્રો છીએ. હું તારી પાસે બેઠો છું પણ હું તને કોઈ પ્રકારની તકલીફ નહીં આપું. અમર પાસે તેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. રીંછ ઉપર આવ્યું અને તેની બાજુમાં આવીને બેસી ગયું અને તેણે અમરને કંઈ ના કર્યું. વાઘ ત્યાંથી ખસી રહ્યો નહોતો. એને લાગતું હતું કે બે માંથી એક તો નીચે પડશે અને તેને ચટાકેદાર ખાવાનું મળી જશે. સાંજ વધુ અંધારી થવા લાગી. રાજકુમારને ઊંઘ પણ આવવા લાગી. એણે ઘણા લાંબા સમયથી કંઈ જ ખાધું નહોતું અને બીજું એ ખૂબ જ થાકેલો હતો. રીંછે કહ્યું, રાજકુમાર તને ઊંઘ આવે છે, તું થોડા સમય માટે સૂઈ જા, હું તને હેરાન નહીં કરું. પ્લીઝ મારું માન. રાજકુમાર સૂઈ ગયો અને નસકોરા લેવા લાગ્યો. વાઘે નસકોરાનો અવાજ સાંભળ્યો અને રીંછને કહ્યું, એ રીંછ, હું અને તું એક જ સમુદાયના છીએ, આપણે માંસોને ખાઈએ છીએ. જો તું નીચે આવીશ તો હું તને પાક્કું ખાઈ જઈશ, પણ જો તારે તારી જાન બચાવી હોય તો તું પેલા માણસને મારે હવાલે કરી દે, હું એને ખાઈશ અને પાછો મારી ગુફામાં ચાલ્યો જઈશ. પછી તું પણ નીચે આવી જજે અને ઘરે ચાલ્યો જજે. પ્રિય વાઘ, મને તારી શરત બિલકુલ મંજૂર નથી. બિચારા રાજકુમારે મારો વિશ્વાસ કર્યો અને સૂઈ ગયો. મેં એને પ્રોમિસ કરી છે કે હું એને હેરાન નહીં કરું અને મરવા નહીં દઉં. તને ખબર છે, દગાખોરીની ભાવનાથી ખરાબ કંઈ જ નથી. વાઘ કંઈ બોલી શક્યો નહીં અને ચૂપ રહ્યો. થોડી વાર પછી રાજકુમાર જાગી ગયો અને રીંછને કહ્યું, પ્રિય રીંછ, તું પણ થોડા સમય માટે સૂઈ જા. રીંછે કહ્યું, ઠીક છે. રીંછના સૂઈ ગયા પછી વાઘે ફરીથી ચાલાકી વાપરી અને કહ્યું, જો રાજકુમાર, મેં તારા જેવો મૂર્ખ રાજકુમાર આ ધરતી પર ક્યારેય નથી જોયો. તે આ રીંછનો વિશ્વાસ કર્યો. થોડી વાર પછી એ જાગશે એટલે એને ભૂખ લાગશે અને તને ખાઈ જશે. હું તને કહું છું, તું એને નીચે ફેંક અને હું એની ગરદન પકડી લઈશ. પછી તું આરામથી ઘરે ચાલ્યો જજે. રાજકુમાર થોડો મૂર્ખ હતો. એને વાઘની વાત માની લીધી જે વાઘે કહી હતી. એણે પોતાની તાકાત લગાવીને રીંછને ધક્કો માર્યો. ભગવાનના આશીર્વાદથી રીંછ નીચે ન પડી અને તરત જ બીજી ડાળી પકડી લીધી અને ફરીથી એ ડાળી પર આવી ગયું. હવે રાજકુમાર વધારે ડરવા લાગ્યો. અરે હવે હું તો ગયો, હું ગયો. રીંછ પાસે ગયો અને કહ્યું, રાજકુમાર ચિંતા ન કરીશ, અવાજ ન કર. જો મેં તને કહ્યું હતું હું તને હેરાન નહીં કરું, પરંતુ માણસ હોવા છતાં તે મને દગો આપ્યો. હું તને શ્રાપ આપું છું કે તું પાગલ થઈ જઈશ અને નાકામિસા નાકામિસા જ બોલ્યા કરીશ. થોડા સમય પછી સૂરજ ઉગ્યો. વાઘ પાછો પોતાની ગુફામાં ચાલ્યો ગયો. રીંછ પણ ત્યાંથી ચાલ્યો ગયો. અમર પણ ઝડપથી નીચે ઉતર્યો અને બધું જ ભૂલી ગયો તથા નાકામિસા નાકામિસા બોલતો ચાલવા લાગ્યો. તે પોતાનો રસ્તો ભૂલી ગયો. અહીંયા રાજમહેલમાં બહુ વાતો થવા લાગી હતી. રાણી પણ બહુ ટેન્શનમાં આવી ગઈ હતી કે રાજકુમાર હજી સુધી ઘરે પાછો નથી આવ્યો. ઘણું બધું શોધ્યા પછી રાજકુમાર મળી ગયો, પરંતુ તે કોઈને ઓળખી શક્યો નહીં. રાજાને લાગ્યું કે રાજકુમાર સાવ પાગલ થઈ ગયો છે. રાજાએ બધા જ ડોક્ટર અને જાદુગરોને રાજકુમારને સાજો કરવા માટે બોલાવ્યા, પણ કંઈ પરિણામ ન આવ્યું. રાજા બહુ મૂંઝાયા. એ સમજી શક્યા નહીં કે એમણે શું કરવું જોઈએ. અચાનક જ

0: એને શાહી સાધુ યાદ આવ્યા. એ અતિશય જ્ઞાની અને હોશિયાર હતા. સાધુએ કહ્યું, હું એને સાજો કરીશ. સાધુ શાહી મંત્ર બોલવા લાગ્યા, જેનો પહેલો શબ્દ ના હતો. રાજકુમાર ના શબ્દ ભૂલી ગયો. હવે તેને માત્ર કામિસા યાદ હતું. કામિસા, કામિસા, કામિસા. સાધુએ બીજો મંત્ર કાથી ચાલુ કર્યો અને રાજકુમાર કા પણ ભૂલી ગયો. હવે ખાલી મિસા મિસા બોલતો હતો. આમ જ સાધુ ચાર મંત્રો બોલ્યા અને રાજકુમાર બધા શબ્દો ભૂલી ગયો અને સાજો થઈ ગયો અને પોતાની ભૂલ પણ સમજી ગયો. રાજાએ શાહી સાધુને મોટી ભેટ આપી. એનો મતલબ કે દગાખોરીની ભાવનાથી મોટો કોઈ જ ગુનો નથી. જો તમે માણસો એકબીજાનો ઉપયોગ સ્વાર્થ માટે કરવા લાગો તો એ તમારા આગળના ભવિષ્ય માટે બહુ જ ખરાબ છે.
1: એક હતો ચક્કો, એક હતી ચક્કી, એક હતો ચક્કો.

0: દિવસની વાત છે, ચક્કીની ફરિયાદ છે.
1: ઓ રાજાજી, ફરિયાદ ફરિયાદ.
0: કહો મુજને શું છે ફરિયાદ?

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે

0: एके रेडियो पालनपुर मस्त रहो व्यस्त रहो सामर्दा रहो 90.4 FM रेडियो पालनपुर।
1: आ पक्षी ने तमे ओळखो छो? बोलो तो एनु नाम शु? बगला भाई, तमे बगला ने क्यारे क्यांय जोयो छे? બગલો તળાવ કિનારે જોવા મળે છે। બાળ દોસ્તો, આ કૂતરા જેવું પ્રાણી તમે ક્યાંય જોયું છે? બોલો એનું નામ શું છે? શિયાળ ભાઈ। દોસ્તો, આ શિયાળ વન વગડામાં રહેતો પ્રાણી છે। તો ચાલો આજે હું તમને શિયાળ અને બગલાની વાર્તા સંભળાવું। વાર્તાનું નામ છે જેવા સાથે તેવા, અથવા તો શિયાળ અને બગલો। એક હતું તળાવ। આ તળાવ કિનારે બગલાભાઈ રહે। તળાવ પાસે એક વગડો હતો। વગડો એટલે સીમ, સીમાડો, બરાબર ને? અને એ વગડામાં શિયાળ પણ રહે। તે પાણી પીવા રોજે રોજ આ તળાવ કિનારે આવે અને પછી બગલાભાઈ સાથે વાતો કરે।
2: કેમ છો બગલાભાઈ?
3: મજામાં છું શિયાળભાઈ, આવો ને વાતો કરીએ।
1: આમ બંને જણા ભાઈબંધ થઈ ગયા। બગલાને શિયાળનું ઘર જોવાની ઈચ્છા થઈ। તે શિયાળને રોજ કહે, મને તમારે ઘેર એકવાર લઈ જાઓ ને। એક દિવસ શિયાળ બગલાને કહે,
2: બગલા ભાઈ, ચાલો આજે હું તમને મારું ઘર બતાવું અને સરસ મજાની ખીર ખવડાવું।
1: આ સાંભળી બગલો તો રાજી રાજી થઈ ગયો અને શિયાળની સાથે તેના ઘેર જવા નીકળ્યો। શિયાળ નીચે ચાલતો જાય અને બગલો ઊંચે ઉડતો જાય।
4: શિયાળ આગળ આગળ જાય, બગલો પાછળ પાછળ જાય। બગલો ઉડતો ઉડતો જાય, શિયાળ ભાઈ તો દોડતા જાય।
1: લ્યો, શિયાળનું ઘર તો આવી ગયું। બાળ દોસ્તો, શિયાળનું ઘર આપણા જેવું ના હોય, ઝાડીમાં બખોલ જેવું હોય તે શિયાળનું ઘર। શિયાળભાઈ બખોલમાં રહે। ઘરે આવ્યા પછી શિયાળભાઈ બગલાને કહે,
2: બગલા ભાઈ, તમે આઈ જ ઉભા રહો, હું ઘરમાં જઈ ખીર લઈ આવું।
1: આમ કહી શિયાળ ખીર લઈને આવ્યું ને તાસક બગલા આગળ મૂકી અને પછી કે,
2: બગલા ભાઈ, લો આ ખીર દૂધમાં ખીર બનાવી છે, આવો આપણે બે સાથે બેસીને સરસ રીતે જમીએ।
1: આમ કહી શિયાળ તો લાંબી જીભે ખીર ચાટવા લાગ્યું અને બગલાને તો લાંબી ચાંચ જ હતી અને તે ખીરમાં ડૂબતી જ ન હતી, એટલે ખીર ખાઈ જ ન શક્યું। અંતે બધી જ ખીર શિયાળ જ ખાઈ ગયું। શિયાળભાઈ ખીરના વખાણ કરે જ જાય અને ખાધે જ જાય।
2: બગલા ભાઈ, કેવી ખીર બની છે!
1: બગલો બિચારો શું બોલે, તે તો ભૂખ્યા પેટે ઘેર ગયો। પછી થોડા દિવસો વીતી ગયા। એક દિવસ બગલાએ શિયાળને જમવાનું આમંત્રણ આપ્યું। શિયાળભાઈ કહે,
2: બગલા ભાઈ, ખાવામાં શું બનાવશો?
1: આ સાંભળી બગલો કહે,
3: શિયાળભાઈ, ખીર બનાવશું, ખીર, તમને ખીર બહુ ભાવે છે નહીં?
1: આ સાંભળી શિયાળભાઈ તો રાજી રાજી થઈ ગયા અને બીજે દિવસે બંને જણા બગલાને ઘેર જવા નીકળ્યા।

0: અને કે,
1: શિયાળભાઈ લ્યો આ ખીર ખાવ.
0: શિયાળભાઈ ખીર ખાવા ગયા, પણ કુંજાનું મોઢું સાંકડું હતું તેથી તેનું મોઢું અંદર જ ન જાય. પછી ખીર સી રીતે ખાય? ને બગલાને તો લાંબી પાતળી ચાંચ હતી, તે ખીર ખાતો હતો, અને બિચારું શિયાળ મોડું જોતું હતું, તે ખીર ખાતો હતો, ને બિચારું શિયાળ જોતું રહી ગયું. બધી ખીર બગલો ખાઈ ગયો. ધરાઈને ખાધા પછી બગલો કે,
1: શિયાળભાઈ ખીર કેવી હતી? વાહ ભાઈ વાહ, મને તો બહુ મજા પડી ગઈ.
0: આ સાંભળીને શિયાળ ગુસ્સે થઈને બોલ્યું,
2: મને શી ખબર આવી રીતે અપમાન કરવાનું.
0: આ સાંભળીને બગલો હસીને બોલ્યો,
1: શિયાળભાઈ એ તો જેવાની સાથે તેવા બનવું પડે. જેવું તમે કર્યું એવું જ મેં કર્યું. આવું કરવાનું તમે જ મને શીખવ્યું.
0: એ સાંભળી શિયાળ તો જતું રહ્યું.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.
1: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ

બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.

0: હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: એક માણસે એટલું કીધું કે તમે સમજદાર છો, ઓલો કે હા કેતો તમે દુખી છો, સમજાણ છે એને દુખ છે, બાપ નાથવાળો કાઢ નાખ્યો એને હું દુખી છે, એક જણે એટલું કીધું એ ખોર રૂપિયા ઉછી ના દો ને એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી, બરાબર તો કે બરાબર ઓળખે નહીં કોઈ દેતું નથી, તમે ઓળખતા નથી અને બરાબર બરાબર ઓળખે કોઈ ઉભવા દેતું નથી. એટલે આગળ આવેલો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના દો ને, એટલે ઓલો તો દાતાર માણસ હતો કે લઈ જાઓ લઈ જાઓ 100 રૂપિયા. તો કે એમ નહીં, 1 50 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, 15 દી પછી. તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો તમે. તમારે 50 રૂપિયા લઈને હુયો ગયો, વરોધી હતી દેવા નો આવ્યો ને વરોધી પૂરું થયું પછી ઓલા ગરદણી કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ. તો એમ તો મારાય તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા. એ હા મામા વળી ગયા, આની વાર્તાઓ નોરીએ આના ઓઠા દેવાય છે. હા, આને જગતમાં યાદ ના કરે પણ હનુમાન ગાળામાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે, એટલે મહાપુરુષો સંતો બિરાજા છે. એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે, પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું. ગિરનાર છે અમારો ગરવો, એમાં તો આમ જાળવે અમારા સંતો બિરાજા છે. હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો, અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી, યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે. આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું સાહેબ. આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, સદગુરુ હશે તો તમે ને હું બચી શકશું, બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ. વિચાર કરજો, જ્યાં લખવું ત્યાં લખી લેજો, આ યાદ રાખજો તમે. એ મહાપુરુષે મને

કીધું ખબર કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા, લખાઈ ગયા, બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ નો ફરે તો કે ન ફરે, પણ ત્રણ બાબતું ફેરવી નાખે, વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતું. મેં કીધું બાપુ કઈ કઈ ત્રણ બાબતું? એક કઠણ સાધના છે ને, એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે, કઠણ સાધના. બરાબર. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. સાહેબ શક્તિપાત કરે ને, આપણે મહાપુરુષો શક્તિપાત કરે. ત્રણ પ્રકારે શક્તિપાત થાય, દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય, અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને શું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદી તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો, એ મહાપુરુષે મને જે કીધું કે ભિખુદાનભાઈ કળિયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે. કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કળિયુગ બેહી ગયો. તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે, બધા બનાવટી થઈ ગયા છે ને આટાને જ. હે, તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું, સદગુરુ મળવા એ બહુ મુશ્કેલ છે સાહેબ, એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે, કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને, તમારા આંકડા ફરી જાય સાહેબ. અને મા બાપમાં એને ભાર દીધો, સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાંય મા છે ને, એ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ. હા, એક મા એટલે આપણા કવિઓએ

0: કરીએ માને પેલા પ્રણામ સાહેબ, માં તો માં છે, બીજા વગડા ના વા છે, માં માં છે. અરે એક પ્રસંગ આપને કેવો છે એટલે હું આ બાજુ હાસ્યરસની વાતો તો આપણે કરવાના જ હોય, હાસ્યરસ તો છે જીવનમાંથી જ નીકળે છે. હા, માં બીજા વગડાના વા છે, માએ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ. હા, ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો. આજે મને પગે લાગ્યા બરોબર છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને
1: મહેશભાઈ,
0: ત્યારે એને ત્યાં મજા બહુ આવી, એટલે કોઈ કીધું તો બાપજી રોકાઈ જાઓ, પણ કે મારા માં ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો. દરેક મહાપુરુષો એ માની સેવા કરી છે સાહેબ, તમારા પુરાણો ઇતિહાસ ને તમારે વાંચવાની છૂટ છે. માય માં છે, બીજા વગડાના વા છે, પણ માં કેવી હોય એમાં કઈ મારા ને તમારા સંસારની વાત નથી, પણ શાસ્ત્ર ની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે એટલે મારે તમને કેવી છે. એક તો એક બીજી વાત તમે સાંભળી લેજો, સંસ્કાર છે ને એને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે સાહેબ. થોડું વોલ્યુમ આપજો, વોલ્યુમ બોલવામાં સાંભળજો. હા બસ એટલું પછી રાખજો, જયારે બોલીએ ત્યારે દર વખતે કેવું ન પડે. બરોબર, સારામાં સારા માઇક છે, સવાલ નથી. હા, ઘણી જગ્યાએ તો રાખેંગારના વખતના ભૂટકી જાય ભાઈ, બોલીએ થી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું હરીને મોઢામ કરે, હવારો હવાર હોહરું નીકળે. આ તો સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ, એમાં કોઈ સવાલ નથી. હા, એકવાર તાળીઓથી વધાવો સાહેબ એને, એના માટે અઘરું છે ભજનીકમાં એને હેલું પડે. હા, એ જસ્ટ કરીને માયાભાઈ મૂકી દે એ ચાલે. હા, એમાં ફેરફાર ન પડે, અમે તો કઈ ગાવાના ને કઈ બોલવાના એની જ ખબર જ ન હોય, અમને ખબર નથી ને એને ક્યાં ખબર હોય. અમે કઈ બોલીને ગાવાના ને કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે, તો પછી એને ક્યાંથી હોય. છતાં એવું બેલેન્સ રાખે, સતત જાગૃતિ છે એટલે મારે કેવું છે. એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસથી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો, પણ હનુમાન ગાલા પાસે આપણે બેઠા છીએ એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોકસાહિત્યની વાતો ઉપર જાઉં, પણ જેના સાનિધ્યમાં મળ્યા છીએ અમરીશભાઈ ડેર, જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ. હા, હું અવારનવાર એનો ઉલ્લેખ કરી તો તમને એમ લાગે ભીખુદાનભાઈ રૂડું બનાવે છે, પણ ના, હું સાચું કહું સાહેબ, આ બહુ ડેર કુટુંબ, ખાનદાન કુટુંબ છે. જેપી ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ. અમરીશભાઈ એટલે માણહીલો માણસ છે, જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની એની સજ્જનતા, એનું સમર્પણ, એની સમજણ. હા, સમજણની જ કિંમત છે, સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણી મૂડી છે, પણ મને એક વાત કરી છે મહાપુરુષોએ, સંતોએ, એટલે હું આપના સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના માં અંજની માં, હમણાં રહેવા દે તો રૂપિયાભાઈ પછી કરજો ને ભેરા, પછી અંજનાભાઈ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી તો કે હા, તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના નહીં મરી જાય. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવ્યું, કારણ કે હા માં લઈ આવું. હા, તમે કયો તો તમે અત્યારે

કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ગયા પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશો. તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણિ રામ બોલ્યા, હું એક નહીં, હું સીતાજી લક્ષ્મણજી અમે બધા જ આવશું, થોડે આવશું. અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે સામે બિહાડી અને પરિચય કરાવે છે. માં આ સામે બેઠા રઘુકુળ મણિ રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારા મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે. એટલે માં અંજની શું કીધું, ઠીક હશે બેટા, એમ આમ કીધું, ઠીક હશે બેટા, નથી આપણા ગામડાનું આ લટકું છે, ઠીક હશે એમ. હા, એમાં ઘણું આવી જાય. પણ હનુમાનજીને ખબર ન પડી. અને મા એમની બાજુમાં બેઠા ને એ સીતાજી, મારી મા જોગમાયા આવ્યા સીતાજી, તો હા એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી શેષાય અવતાર, તો કે ઠીક હશે. એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીને આમ એમ થઈ ગયું કે આ ડોશી કોઈને ગણતી નથી આપણને, કોઈ નકામાં હનુમાનજી આપણે અહીં લઈ આવ્યા. પણ રામે ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો, ભાઈ લક્ષ્મણજી બોલતા નહીં, હનુમાનજીના માં છે, અંજની માં, એમ હવે તમારે પૂછવું તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો. એટલે લક્ષ્મણજી પૂછ્યું, કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી? એવું નથી લક્ષ્મણજી, સાંભળો, સીતાજીને જોઈને મને એમ થાય કે આવડ્યા સીતાજી, એના અર્થથી મારા રામને લંકામાં ધક્કો ખાવો પડ્યો. અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો અને એક ઘૂંટડો મેં તને ધાવણ ધવરાયો, તતો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો, પણ એક ચોગડિયું દોઢ કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થતી, તું જ કરીને આવવાનો હતો બાપ. અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા, ઈ માં છે. એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય, ભારત માં કહેવાય છે. આપણા ઋષિ મુનિઓ જે છે ને, આપણું મૂડી છે, આપણી મૂડી છે, આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ, અસ્તિત્વ માટે જીવે છે. દુકાળ ન પડે એનું ધ્યાન રાખે, અતિ વરસાદ ન વરસે એનું ધ્યાન રાખે. તો માં છે આપણા દેશની સંસ્કૃતિ. શું કે છે દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ, કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ સાંભળજો, આ વાગોળવા જેવી કવિતા છે. શબ્દ એક શોધો, ભારતની સંસ્કૃતિ એવી છે, શબ્દ એક શોધો ત્યાં તો આખી સંહિતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ વાયું મહાભારત નીકળી ગીતા. સાહેબ આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ આવ્યું અને ગીતાનો જન્મ થયો. સાહેબ ગીતાજી જુદી તાસીર છે ભારતની ધરતીની, કે મહાભારત આવો અને ગીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને લક્ષ્મણને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. સાહેબ અને છેલ્લી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો, જરીક જ્યાં ખોતરો તા કવિતા નીકળે. સાહેબ આ દેશ અદ્ભુત છે, ભારત દેશ અદ્ભુત છે. સાહેબ ભારતને માં કહેવાય છે, એ ભારત માં છે. એટલે આપણા ભારતને માટે આપણી ગંગા, જમના, યમુના, સરસ્વતી આપણી સરિતાઓ છે, એના માટે પણ આપણા મહાપુરુષોએ લીખ્યું છે. અમારા હરિદાન મુનિની એક કવિતા છે, હા, જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી. સમજી લેજો યુવાન મિત્રો, ખાસ સમજે, મિત્રો ખાસ સમજે, હા.

હૈયું હિમાલો બનાવું હરિના ભજન ને માટે હિમાલયને જાઉં. અમારા હરિદાનજી મુનિ કવિતા મને બહુ ગમે છે એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણે એક સાધુને જઈને કીધું કે બાપુ મારી એકાંતમાં જાઉં તો કે એકાંતમાં હું કરું તો કે મારે ભજન કરવું તો એમ તો કે હા તારું આખું ઘર હુઈ જાય પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું, તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે, એ તારે તો બીજે જમાવી એટલે જવું, ભજન કરું તો ઘરમાં ખૂણામાં બેહી જાય આખું ઘર હુઈ જાય પછી બેહી જાય તને કોણ નડે છે. હરિના ભજન ને માટે હિમાલયને જાઉં, હિમાલયને જાઉં સાંભળજો આ શબ્દ, મારું હૈયું હિમાલયો બનાવું. સાહેબ અહીંયા કરુણા રાખું, અહીંયા દયા રાખું, અહીંયા સમર્પણ રાખું, અહીંયા ત્યાગ રાખું, અહીંયા ભક્તિ રાખું, એને ક્યાંય જવાની જરૂર નથી. આ જેપી ડેરને માટે હું અતિશંકતો નથી પણ આવી વ્યક્તિ જેપી ડેર છે જીવાભાઈઓ, અહીંયામાં હિમાલયો કરીને બેઠેલો માણસ હું ઓળખું, વર્ષોથી ઓળખું એને. હા હિમાલયને જાવું, મારું હૈયું હિમાલયો બનાવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને લ્યો, DHM લોટરીની ટિકિટ લાગે, કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી એટલે DHM મને કહેવાય એવું વ્યારુટાણે હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો, બની ગયો ને, અને બીજેથી શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંપત્તિમાં બને, સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે, જીવવું પડે સાહેબ. મારા બે મિત્રો આજ બેઠા છે, અમારા ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને ડૉક્ટર કનુભાઈ કસરિયા મોવાના, બે સેવાભાવી છે સાહેબ. એ મારા બહુ ચાહક છે અને હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો, માફ કરે. પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ, આમ ગાનાથી જાય પછી. હા હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો 20 વર્ષની ઉંમર હતી મારી, અટાણ મને 76મું વર્ષ છે સાહેબ, 55 વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા. જ્યારે માઇક નહોતા, લાઇટ નહોતી, ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળીબેનને અમે ભજન ગાયેલા સાહેબ. આમ આમ ચોરે ગાઈડના પાથરી દઈએ ને આખું ગામ ગોઠવાઈ જાય. હું વાતો કરું, પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે. એનું કારણ શું ખબર? તે દી અંદરથી માણસ શાંત હતો. અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો, હવે કેટલું વધારે હે, એટલે ફૂલ તો મૂકી દીધું પણ તું અંદરથી શાંત નથી, તને ક્યાંથી સાંભળી અંદરની શાંતિ. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટવા ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. એમ સંપત્તિ વહી જાય, સંસ્કારને જાતા પેઢ્યું લાગે. અને હા હા અમારા મિત્રો એ ફરમાઈશ કે એની તું કરવી જ પડે, પણ હું આ એક વાત પૂરી કરી લો, વળી પાછું ભૂલાઈ જાય વળી પાછું યાદ નહીં આવે. હા અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા, ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે ગીત ગાવા દે ને, મેં કીધું ગાઓ તમે તમારે ટેસ્ટી ગાઓ, અને પાસે માઇક દીધું ને બોલ્યો કે તો ગોરી ગોગાના, મને કે ગોગાનું હું, મેં કીધું ઘોડલા ઘોડલામ ગાવી દો, એનું હું વખણાઈ ખબર નહીં એને, કે તો ગોરી ચિતળની ચિતળનું હું, મેં ચૂંદડી ચૂંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ,

એટલે ભૂલાઈ જાય તો પાછું વાંચવા નો આવે. અને પછી હું કીધું કે મને કહેતો હવે અટાણે મને તો મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો, હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશરાંતી આવજે, ઇનામ દઈએ, તઈએ તું તારે બોલજે. અને આવ્યો દિયાથમાં વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો ને આંસકા મારે હવે આવું. મેં ઘડીક તો બે ભલા પણ ઇનામ તો દઈ દેવા દે બધાય ને, વળી 15 મિનિટ પછી વળી ઊંચો થાય આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલ ને પ્રમુખ ને પ્રવચન કરી લેવા દે ને, પછી તું તારે આવ્યું. અને પછી બધું થઈ ગયું, મેં કીધું આવો તમે હવે. અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસુ ટી ગયો, ભાઈયું બેનું આપણે હવ એક છે, ગોથું ખાઈ ગયો વાહે, ગોથું ખાઈ ગયો કાંજી ફૂટા હેરી માં આવ્યા, ગોથું ખાઈ ગયો કાંજી ફૂટા બહાર આવી વાર્તા કદાઓ વિધેલા વિધાય.

હોય કાનજીભાઈ કાનજીભાઈ હતા હોત. હા હા, અદભુત અદભુત વાર્તાકારો. એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ. હા મેં તમને કીધું ને કે સંસ્કાર ને આવતા પેજ્યુ લાગે, સંસ્કાર ને જાતા સફાકરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ પેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતું અમારી પાછી પેલી જ લેવી પડે. હું ત્રીજી વાર તમારે અમે કહું છું, સંસ્કાર ને આવતા પેજ્યુ લાગે, સંસ્કાર ને જાતા પેજ્યુ લાગે. હે, સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેરબજારમાં ડૂબી જાય, તો રોડપતિ થઈ જાય. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. સર, એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. નંદબાવાને નેહડે લંકા હોનાની હતી, હતા સંસ્કાર નામે ને મીંડું નહોતું, મીંડું જ હતું ને. લંકામાં ક્યાં સંસ્કાર હતા સાહેબ? હે, સંસ્કાર નહોતા કે? સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. હે, અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નેહડે મૂકી ગયા. કૃષ્ણ આવી લક્ષ્મીજી આવીને રેજની છે. હે, આવે ને. અને એ સંસ્કાર આવ્યા, સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા. હા, એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે, આપણા દેશની મૂડી સંસ્કાર છે. એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી. હું હેમાલો બનાવું, અહીંયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પેલી કડી સાંભળજો, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને, એ આનંદ 100 રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. ત્યાગનો આનંદ છે, મારા મને વાત છોડી દીધી એટલે એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લેજો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા, એને હવેલી કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ. ઓય બાપલી, અમારું બધું હળગી ગયું. હાય હાય, ત્યાંથી માથા બજા પછાડવા, પડવા મીડા, બાવડા પકડે, શેઠ થવાનું તું થઈ ગયું. હવે તમે રોવામાં રડોમાં તમે હિંમત રાખો એમ બધા આશ્વાસન. નહીં બાપા, મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી વેલી, તમારી હવેલી તો 15 દિવસ પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ મનની ભૂમિકા, ફરી ગઈ આખી. એમ વેચી નાખી, હા, તો એ બિચારાનું બળી ગયું. કા લીંબડજો, મીંડો લેવા લીંબડજો. અરે રાય હાય, બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓહો મારા વાલા, આવો કોપ નો કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી. બધો તાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો, તે વરી રોવા માંડ્યો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, 30 સપ્ટેમ્બરે જે હચમચાવી નાખે એવી ઘટના બની, સ્મિત મચ્છર, આખા વિશ્વમાં જેની પ્રશંસા થઈ રહી છે હિંમતની. હું પોતે વિચારતો જ હતો કે આગામી ટોક એના ઉપર આપું અને કન્ટેન્ટ ભેગી કરી રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ મેસેજ બરોડાના અમારા રિલેટિવ ડૉક્ટર રાજન હાથીનો આવ્યો કે આગામી ટોક આ ઘટના ઉપર હશે હું માનું છું. અને ત્યાર પછી બીજા બે ત્રણ મિત્રોના પણ મેસેજ આવ્યા, એટલે મેં નક્કી કરી નાખ્યું અને એમ લાગ્યું કે ઓછામાં ઓછી બે ટોક આપવી પડશે. આમ તો કદાચ વધુ આપવી પડે, પણ બે ટોકમાં હું સમાપન કરીશ. તો ફ્લાય દુબઈ દુર્ઘટના પાર્ટ 1. આ દુર્ઘટના બની એના થોડાક બેક હિસ્ટ્રી થોડુંક જ જોઈએ અને પછી મૂળ ઘટના ઉપર આવું છું. મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલના ઇસ્લામિક દેશો અને લોકો સામેના વલણે સર્જેલો આક્રોશનો જ્વાળામુખી હવે ફાટી રહ્યો છે. ન્યૂઝ ફોકસમાં થોડું વિશ્લેષણ સરસ કર્યું છે, થોડીક જ વાત કરું છું. ફ્લાય દુબઈ દુર્ઘટના રાજકીય તેમજ ધાર્મિક અસંતોષનું પરિણામ. ઇઝરાયેલ દ્વારા ઇસ્લામિક દેશોના નેતાઓ, પ્રાદેશિક સંગઠનો અને વિરોધી જૂથો સામે જે પ્રકારની કડક મનોવૃત્તિ અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે છે, તેનાથી પશ્ચિમ એશિયાના બહુમતી મુસ્લિમ સમાજમાં એક એવી છાપ ઊભી થઈ છે કે ઇઝરાયેલ તેમની અસ્મિતા અને સાર્વભૌમત્વને કચડી રહ્યું છે. એવિએશન રેગ્યુલેટર્સ, પાયલટ્સ અને ક્રૂ સભ્યોનું નિયમિત અને ઊંડાણપૂર્વકનું સાયકોલોજીકલ સ્ક્રીનિંગ, તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓ, તેમની વિચારધારાત્મક દિશા અને ધાર્મિક કે રાજકીય કટ્ટરતાની આકરી ગુપ્ત ચુકાસણી કરે તે પણ જરૂરી છે. ધાર્મિક કટ્ટરતા, બ્રેઇન વોશિંગ અને ભૌગોલિક તણાવના મૂળિયા પર વૈશ્વિક સ્તરે પ્રહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આકાશમાં ઉડતું વિમાન છૂપા આંતરિક જોખમો સામે અસુરક્ષિત રહેશે. હુમલાખોરની માનસિકતા ઇઝરાયેલ સાથે મુસ્લિમ દેશો મિત્રતા કરી ન શકે. આ આખા વિવાદનું બીજું પાસું અબ્રાહમ કરાર પછી બદલાયેલું પશ્ચિમ એશિયાનું રાજકીય ચિત્ર છે. સંયુક્ત આરબ અમીરાત, બહેરીન જેવા દેશોએ ઇઝરાયેલ સાથે રાજદ્વારી અને વ્યાપારી સંબંધો સામાન્ય બનાવવાની જે ઐતિહાસિક પહેલ કરી હતી તેણે બંને પક્ષો વચ્ચે સીધી વિમાની સેવાઓ અને નાગરિક અવર જવરના નવા દ્વાર ખોલ્યા હતા. ફ્લાય દુબઈ જેવી એરલાઇન્સ દ્વારા તેલ અવિવની નિયમિત ફ્લાઇટ્સ એ પ્રાદેશિક સહ અસ્તિત્વ અને શાંતિનું પ્રતીક માનવામાં આવતી હતી, પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો માટે આ સંબંધો અસહ્ય સાબિત થઈ રહ્યા હતા. આવા ઉગ્રવાદી તત્વો એવું માને છે કે ઇઝરાયેલ સાથેના કોઈ પણ પ્રકારના શાંતિપૂર્ણ સંબંધો એ પેલેસ્ટાઇન મુદ્દા સાથે વિશ્વાસઘાત છે. ફ્લાય દુબઈની આ લોહિયાળ ઘટના વૈશ્વિક સમુદાય માટે એક આંખ ઉઘાડનારો પ્રસંગ છે. તે સાબિત કરે છે કે પશ્ચિમ એશિયાનો ભૂ રાજકીય સંઘર્ષ, ઇઝરાયેલ આરબ દેશો વચ્ચેનો રાજકીય તણાવ અને સદીઓ જૂની યહૂદી મુસ્લિમ દુશ્મનાવટ હવે યુદ્ધના મેદાનો કે સરહદો પૂરતી સીમિત રહી નથી. આ સંઘર્ષનું જેટ હવે આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશનની કોકપીટ સુધી ઘૂસી ચૂક્યું છે. કેપ્ટન સ્મિથ મચ્છરની વીરતાથી એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ તે સમગ્ર માનવજાત માટે રાહતરૂપ છે, પરંતુ જ્યાં સુધી ધાર્મિક કટ્ટરતા, બ્રેઇન વોશિંગ અને ભૌગોલિક તણાવના મૂળિયા પર વૈશ્વિક સ્તરે પ્રહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આકાશમાં ઉડતું પ્રત્યેક વિમાન આવા છૂપા આંતરિક જોખમો સામે અસુરક્ષિત રહેશે. એક ગુજરાતી પોતાની જાનની પરવા કર્યા વિના સેંકડો ઇઝરાયેલોના જીવ બચાવે છે ત્યારે સૌરભ શાહ બહુ જાણીતા કોલમિસ્ટ છે, એમણે જે લખ્યું છે એમાંથી થોડુંક તમારી આગળ. ભારતના પાયલટ સ્મિત મચ્છરે દાખવેલી

અભૂતપૂર્વ બહાદુરી બદલ હું એમને સેલ્યુટ કરું છું. હી ઇઝ અ ટ્રુ હીરો. આ શબ્દો છે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્યામિન નેતાન્યાહુના. ફ્લાય દુબઈ એરલાઇન્સના દુબઈથી તેલ અવિવ જઈ રહેલા બોઈંગ 737ની કોકપીટમાં મુંબઈ નિવાસી ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરના મુસ્લિમ જિહાદી કો પાઇલોટે એમના ગળા પર માથા પર છરી મારીને એમને લોહી લુહાણ કરી નાખ્યા. કેપ્ટન સ્મિથે આ મુસ્લિમ જિહાદી કો પાઇલોટનો સામનો કરીને એને પણ લોહીથી લથબથ કરી નાખ્યું અને પુરવાર કર્યું કે ગુજરાતીઓનું અસલી ખમીર કટોકટીની પળોમાં સોળે કળાએ ખીલીને દુશ્મનને મહાત કરે છે ત્યારે પ્રગટે છે. ગુજરાતી પ્રજાની માત્ર ખમણ ખાખરા ખાંડવી ખાનારાઓ તરીકે મજાકો કર્યા કરતા લોકો હવે કદી એ પ્રકારની બધી રમૂજો નહીં ફેંકી શકે. ધીમે ધીમે કેટલીક વાતો બહાર આવશે. ઈરાદો વિમાનનું અપહરણ કરવાનો કે 9/11 જેવો આત્મઘાતી હુમલો કરીને વિમાનમાં પ્રવાસ કરેલા ઇઝરાયેલ પેસેન્જરોની હત્યા કરવાનો હતો કે હાઇજેકિંગનો ઈરાદો હતો. વડાપ્રધાન મોદીજીએ તેમની સાથે વાત પણ કરી અને કહ્યું કે કેપ્ટન સ્મિથ મચ્છર ઇઝ અ હીરો. ટ્રમ્પે પણ તારીફ કરી. હિંમત સમય સૂચકતાથી દુર્ઘટના ટળી, સેંકડોની જિંદગી બચી ગઈ. કેપ્ટન મચ્છર ઝડપથી સાજા માજા થઈ ફરી જો મમંતા થાય તેવી આપણે સૌએ પ્રાર્થના કરવી રહી. કૃષ્ણકાંત ઉનડકટે પણ સારું વિશ્લેષણ કર્યું છે. પણ એ પહેલાં થોડીક સ્મિતભાઈની વાત. હિંમત, વીરતા અને પરાક્રમ સાથે સંકળાયેલી આ સ્ટોરીમાં સમય સૂચકતા મહત્વની બની ગઈ હતી. ગુજરાતનો યુવાન સ્મિથ મચ્છરનું દુનિયાભરમાં બ્રેવો બ્રેવો કહીને અભિવાદન કરાઈ રહ્યું છે. વિમાન હુમલાની ઘટના કોઈ ફિલ્મી સ્ટોરી જોતા હોય એવું પ્રવાસીઓને લાગતું હતું, કેમકે વિમાન અચાનક જ પૃથ્વી તરફ ધસી રહ્યું હતું. વિમાનમાંથી 544 નંબરનો અપહરણનો મેસેજ એરપોર્ટ મથક પર મોકલી દેવાયો હતો. એક તરફ કોકપીટમાં ઢીસુમ ઢીસુમ ચાલતું હતું તો બીજી તરફ વિમાન ચલાવવાનું ટીવી પર શીખેલાએ વિમાન પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 26/11 જેવા હુમલાની તૈયારી હતી પરંતુ તેને નિષ્ફળ બનાવાઈ હતી. તો આ પણ બાબત તમને કહી. અને કૃષ્ણકાંત ઉનડકટે જે વાત કહી છે એ આજના આ પાર્ટ વનમાં કરી અને પહેલી ટોક હું પૂરી કરીશ. ઓમાનના નાગરિક હમામ અલ હમામી આ એનું નામ છે. બેકગ્રાઉન્ડ જોયા વગર જ ફ્લાય દુબઈએ તેને નોકરીમાં રાખી લીધો. એ પણ મોટું રહસ્ય પેદા કરે છે. ઘણા બધા રહસ્યો બહાર આવશે પણ આપણે બે ટોકમાં જ પૂરું કરીશું. આતંકી પાયલટના ભેદભરમ આખરે સત્ય શું છે? હમામ અલ હમામી સિરિયામાં પણ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે કટ્ટરવાદી પોસ્ટ અપલોડ કરી છે. હમામે જે કર્યું એ લોન વુલ્ફ એટલે કે એકલાએ કર્યું છે કે પછી તેની પાછળ કોઈ આતંકવાદી સંગઠન છે? હજુ ઘણા સવાલોના જવાબો મળવાના બાકી છે. પાયલોટો પર પણ હવે રોજ રોજ નજર રાખવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે. ફ્લાય દુબઈની ઘટનાએ આખી દુનિયાની એરલાઇનો માટે ચિંતા પેદા કરી છે. એક નિષ્ણાતે કહ્યું હવે દરેક પાયલટ પર રોજે રોજ નજર રાખવી પડે એવો સમય આવી ગયો છે. પાયલટ શું કરે છે અને સતત જાણકારી મેળવવા માટે એરલાઇને પોતાના જ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને સક્રિય કરવું પડશે. પાયલટની નાનકડી ભૂલ પણ એરલાઇનના અસ્તિત્વ સામે સવાલો પેદા કરી દે છે. આતંકી ઘટનાઓ તો એની જગ્યાએ છે, એ સિવાય પણ પાયલોટની હરકતોની સમસ્યાઓ છે. હમણાં એક એવી ઘટના પણ બહાર આવી હતી કે થાઈલેન્ડથી ઉપડેલા પ્લેનનો પાયલોટ ગાંજો પીને વિમાન ચલાવતો હતો. વિમાન ઉડાડવા જતા પહેલાં પાયલટના ડોપિંગ ટેસ્ટથી માંડીને ઘણી તપાસ કરવાની વાતો પણ ઘણા સમયથી થઈ રહી છે. એ લાઇનોને નવા પાયલોટ પ્રોટોકોલ બનાવવા જોઈએ એવા અનેક સૂચનો થયા છે. વિમાન ઉડ્ડયનને વધુ સુરક્ષિત બનાવવા માટે ઘણું બધું કરવું પડે એમ છે. ફ્લાય દુબઈની ઇઝરાયેલ જતી ફ્લાઇટમાં જે થયું એના ઘણા રહસ્યો હજુ બહાર આવવાના બાકી છે. જેમ જેમ વિગતો બહાર આવી રહી છે એમ એમ સવાલો ઘટવાને બદલે વધતા જાય છે. અત્યાર સુધીમાં જે વાતો બહાર આવી છે એમાં એટલી ખબર પડી કે પાયલટનું નામ હમામ અલ હમામી છે. એ ઓમાનનો નાગરિક છે. હમામ સિરિયામાં પણ રહ્યો છે. તેની માનસિકતા પહેલેથી કટ્ટરવાદી હતી. હમામ અગાઉ ઓમાનની એરલાઇન્સમાં ફરજ બજાવતો હતો. ઓમાનમાં પણ તેની હરકતો ભેદી હતી. ઓમાનની એરલાઇને તેને એક મોટા સિક્યોરિટી રિસ્ક એટલે કે સુરક્ષા માટે જોખમી ગણીને પાયલટની ફરજમાંથી સાઇડલાઇન કર્યો હતો. ઓમાનમાં તેની પાસેથી ઉગ્રવાદી વિચારધારાનું સાહિત્ય મળી આવ્યું હતું. કટ્ટરવાદી માનસિકતા ફેલાવનારા વેબસાઇટની પણ તે વારંવાર મુલાકાત લેતો હતો. સવાલ એ છે કે જે વાત ઓમાન એરલાઇને સમજાઈ એ ફ્લાય દુબઈને કેમ ન સમજાઈ? ફ્લાય દુબઈએ તેનું બેકગ્રાઉન્ડ જાણ્યા

0: વગર જ નોકરી આપી દીધી. નોકરી તો આપી, ફરજ પણ ઇઝરાયલ થતી ફ્લાઇટમાં જ આપી, ફ્લાય દુબઈની તેની નોકરીને. હજુ 9 મહિના જ થયા હતા. આ દરમિયાન પણ એરલાઇનને તેની હરકતો વિશે કોઈ ગંધ ન આવી. ભેદી પ્રવૃત્તિના કારણે ઓમાં એ તેને ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવીને ઓફિસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ સોંપ્યું હતું. ફેબ્રુઆરી 2025માં તેણે ઓમાન એરની નોકરી છોડી દીધી હતી. સામાન્ય સંજોગોમાં પાયલટને નોકરી આપતા પહેલાં એરલાઇન તેના વિશેની નાનામાં નાની વિગતો મેળવે છે. દુબઈ ફ્લાય આંખો મીચીને નોકરી આપી દીધી. શું ફ્લાય એરમાં પણ કોઈ એવું છે જે તેને પ્રોત્સાહન આપતું હતું? તો મેં કીધું એમ, ઘણી શંકા કુશંકાઓ પેદા થઈ રહી છે. એના જવાબો તો ભવિષ્ય જ આપશે અને આ ઘટના લાંબી ચાલશે. પણ પાર્ટ વનનો છેલ્લી કેટલીક વાત કરી અને હું અહીં મારી વાતને વિરામ આપી. બીજો સવાલ, પાયલટ અમામે જે કર્યું એ લોન વોલ્ફ એટેક હતો કે પછી તેની પાછળ કોઈ આતંકવાદી સંગઠન છે? તેને પોતાની રીતે ફ્લાઇટ હાઈજેક કરીને ક્રેશ કરવાનું નક્કી કર્યું હતું કે તેને એના માટે તૈયાર કરવામાં આવ્યો હતો? એક વાત નક્કી છે કે તે મરવા તૈયાર હતો. આત્મઘાતી બનવાનું તેને નક્કી કરી લીધું હતું. ફ્લાઇટ ક્રેશ કરી હોત તો પણ તે મરી જવાનું હતું. વિમાનમાં જ્યારે પકડાઈ ગયો ત્યારે પણ એ એવું બોલતો હતો કે કિલ મી, મને મારી નાખો. એને મરવું જ હતું, પણ એ જીવતો પકડાઈ ગયો અને જીવતો પકડાઈ ગયો છે એટલે ઘણી વાતો બહાર આવશે. પણ અહીંયા હું મારો પાર્ટ વન પૂરું કરું છું. જેમને પણ આ સાંભળવાની ઈચ્છા હતી એમને જરૂર આ વાત ગમશે. પાર્ટ ટુમાં ફરી મળીશું. ત્યાં સુધી જય વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512968888 9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512968888 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. ધ પાવર ઓફ કાઇન્ડનેસ. આજકાલ લોકો કેવા રૂઢ થઈ ગયા છે. આ જોને બસ ડ્રાઈવર સવાર સવારમાં મારી ઉપર ગુસ્સો કરે છે.
1: રંગલી શાંત, આ બધી તારા ગુસ્સાને છે ને તું તારા ઉપર હાવી ના થવા દે. થોડીક દયા એ તમને લાંબા રસ્તા સુધી ચલાવી શકે છે.
0: દયા? આ પેલા ગુસ્સા વાળા ડાયનાસોરને કુકીઝ ખવડાવું એવી દયા?
1: અરે એવું તો નથી, એ બધું નાટક થઈ જાય. પણ દયા એક સુપર પાવર છે, જોરદાર શક્તિશાળી વસ્તુ. એક ફિલોસોફરે મેબી એવું કહ્યું છે કે દયા એ મનુષ્ય સમાજ માટેનું, સારી રીતે રહેવા માટેનો ખૂબ અગત્યનો પાયો છે.
0: અચ્છા, એટલે સારા બનવું એ એક સરસ માહોલની રચના કરવું જેવું ને, એક પછી એક લોકો સામે સારું રહેવું.
1: કહી શકીએ એ રીતે. પણ હું તો દયાને એ રીતે કહેવા માંગુ છું કે આપણે કોઈકને મદદનીશ બનીએ, કોઈકને જરૂર પડે ત્યારે હા દરવાજો ખોલી આપીએ, ક્યાંક જરૂર પડે તો કોઈકને પાણી પીવડાવી આપીએ. એટલે કે એક એક પોઝિટિવ ઇફેક્ટ.
0: હા સાચી વાત છે. તને ખબર છે આપણી બાજુમાં જે પડોશી નથી પેલા ચીડિયલ, મને તો એવું જ લાગે એમને જોઈને રોજ કે એમને તો રોજ ખરાબ જ દિવસ હશે. કદાચ મારે એમને કંઈક મીઠું ખવડાવવું જોઈએ ને.
1: હા જલેબી લઈ જશે.
0: હા સાચી વાત છે.
1: ધેટ્સ ધ સ્પિરિટ. કદાચ કદાચ એ ચીડિયલ પડોશીનું આપણા માટેનું વર્તન સુધરી જાય તો કોને ખબર.
0: હા ને, અને પછી નામ આપશો કે ચીડિયલ કાકાને મળી જલેબી, અને કદાચ આપણે એની રીલ પણ બનાવશે કે શું કેવું ને, ફની વિડીયો બની જશે.
1: ફની બી બનશે ને કોઈકના માટે ઇન્સ્પાયરિંગ બી બનશે. પણ થોડુંક ધ્યાન રાખજે. બાકી એક વસ્તુ તો છે કે આવા નાના નાના એક્ટ જે આપણને દયાવાન બનાવે છે એ ખૂબ મોટો ઇમ્પેક્ટ પાડી શકે છે સોસાયટીમાં.
0: સાચી વાત છે. એક નાની સ્માઇલ કોઈના જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે છે. તો હસતા રહો ને સાંભળતા રહો
1: 90.4 FM રેડિયો પાલનપુર.

0: The beauty of local language.
1: Na na na na na na na na na na na na na na na na na na na na na.
0: Oh wow, કેટલી મસ્ત ધૂન છે. આ કોઈ સોંગ છે?
1: અરે ના, આ તો મારા દાદીમાં ગાતા. અને ખબર છે, આ સાંભળીને અથવા ગુનગુનાઈને મને હંમેશા મારા ગામની યાદ આવે છે.
0: Oh wow, local language યાર એ આપણા કલ્ચરની આત્મા સમાન છે. શું કેવું તારું?
1: 100%. આપણી સંસ્કૃતિને જાળવવા માટે આ પ્રાદેશિક ભાષાઓનો ખૂબ મોટો હાથ છે. આપણને અલગ રીતે વિચારતા, આપણા રીતિ રિવાજોને સાચવવા માટે આ ભાષાની અતિશય જરૂર છે.
0: એટલે આ આપણી જે ભાષા છે, આ વર્ડ્સ, જે શબ્દો છે, એ ઇન્ફ્લુઅન્સ કરે છે આપણને કે આપણે કેવી રીતે વસ્તુઓને જોઈએ છીએ અને શીખીએ છીએ કદાચ.
1: 100%. જેમ કે ગુજરાતી, તો ગુજરાતી ભાષામાં એટલા બધા શબ્દો છે એ એક એક એક્સપ્રેશનને સમજવા માટે, એક એક ભાવને સમજવા માટે. અને સામે, અરે આ સામે ઇંગ્લિશમાં જોઈએ ને તો ગણીએ વેઢા ભી પૂરા ના થાય એટલા શબ્દો હશે.
0: That's beautiful. આપણે બધાને એન્કરેજ કરવા જોઈએ કે આપણી લોકલ ભાષાને શીખે અને એને એપ્રિશિએટ કરે.
1: 100%. પ્રાદેશિક ભાષાઓ શીખવા માટે આપણે લોકોને એન્કરેજ કરવા જ જોઈએ. લોકોને વિશ્વાસ જગાવવો પડશે કે આ ભાષાઓનું મહત્વ કેટલું છે.
0: હા, અને આપણે આની ઉપર રેડિયોનો શો પણ બનાવી શકીએ ને, કે અલગ અલગ ભાષાઓને આપણી લોકલ ભાષામાં કેવી રીતે લોકો પ્રયોજે છે.
1: કદાચ આપણે એવો શોની અંદર આપણે એ એડ કરી શકીએ કે આપણા વિસ્તારમાં કેટલા પ્રકારની પ્રાદેશિક ભાષાઓ બોલાય છે,
0: રાઈટ, અને
1: કેવા કેવા શબ્દ પ્રયોગો થાય છે,
0: રાઈટ. અને આપણે આ શોનું નામ આપીશું તારી ને મારી આપણી ભાષા. શું કેવું? તો બસ, તમે પણ તમારી લોકલ લેંગ્વેજને આપો પ્રાધાન્ય. સાંભળતા રહો,
1: મસ્ત રહો,
0: વ્યસ્ત રહો.
1: 90.4 FM
0: રેડિયો પાલનપુર.

0: યાર કેટલી થાકેલી લાગું છું, એવું લાગે છે કે જાણે વર્ષોથી ઊંઘી જ નથી.
1: રાતે તારા ગણતી હતી કશું? પણ એક વાત કહું, ઊંઘની ગુણવત્તા વધારે જરૂરી છે. કેટલા કલાક ઊંઘીએ એ નહીં. હા,
0: તું તો એક ઊંઘનો સાયન્ટિસ્ટ હોય ને એવું લાગે છે.
1: અરે પણ આ ટોપિક ખૂબ મસ્ત મજાનો છે. અને એક ફિલોસોફર એવું કહ્યું છે કે જ્યારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણું મગજ પ્રોસેસ કરે.
0: સો આ સપના જોવા એ આપણી માનસિક સાફ સફાઈ છે, એવું કહેવા માંગે છે તું?
1: કહી શકાય. આપણે ઊંઘીએ ત્યારે આપણા મગજની અંદર મજબૂત મેમરી એટલે મજબૂત યાદ શક્તિ વધારે થાય. બીજું, આપણા જે ઇમોશનો હોય, આપણી જે લાગણીઓ હોય, એનું રેગ્યુલેશન થાય. અને સૌથી અગત્યની વાત, જો તમે કલાકાર છો તો તમારી ક્રિએટિવિટી, તમારી સર્જનાત્મકતા વધશે. પણ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે, જ્યારે તમે ઓછું ઊંઘ્યા હશો, જ્યારે તમારી ઊંઘ બગડી હશે, ત્યારે તમે વસ્તુ ભૂલી જશો, તમને મજા નહીં આવે અને પ્રોડક્ટિવિટી પણ તમારી ખૂબ ઓછી થઈ જશે.
0: એટલે ઇરિટેશન નહીં, નો વન્ડર કે હું સવાર સવારમાં કેમ આટલી ગુસ્સામાં હોઉં છું.
1: એક્ઝેક્ટલી. તો સૌથી પહેલા તું એક કામ કર કે તારી સ્લીપને હાઇજીન કર. હાઇજીન એટલે મસ્ત બનાવ, મસ્ત ઊંઘવાનું, તમારી ઊંઘ માટે મસ્ત મજાનું શેડ્યુલ બનાવવાનું. અને પછી હા, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઊંઘતા પહેલા બને ત્યાં સુધી મોબાઈલ કે કોઈ બી સ્ક્રીન અવોઇડ કરવી.
0: મેબી કદાચ હું લવેન્ડર ઓઇલ યુઝ કરી શકું, અથવા પેલા સુગંધીદાર કેન્ડલ્સ આવે છે ને એ પણ યુઝ થાય છે આજકાલ, ઊંઘવામાં મદદરૂપ થાય છે.
1: સાઉન્ડ્સ લાઈક અ પ્લાન, ઊંઘવાનો પ્લાન લાગી રહ્યો છે. હા, હું તો હાલ એવું ઇમેજિન કરી રહ્યો છું કે મસ્ત મજાની આરામમાં પડેલી રંગલી, ખુશી મિજાજથી અને હસતી હસાવતી રંગલી.
0: રાઈટ, યુ આર રાઈટ, તું એકદમ ઊંઘનો એકદમ સાચો જાણકાર. હા બગી, ચાલ હવે મને હેરાન કરતો નહીં, મારો ટાઈમ થયો છે થોડું ઊંઘવાનો. તો બસ આવી પાવરફુલ એક નેપ તમે પણ લઈ લો, પરંતુ પાછા જોડાઈ જજો રેડિયો પાલનપુર સાથે, કેમ કે અમે તમને અહીંયા જ મળીશું. મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: નિસાંભળતા રહો
1: રેડિયો પાલનપુર
0: 90.4 FM.

0: ભાઈ, તે મારું ચાર્જર જોયું છે ફોનનું? મને લેટ થાય છે, 10 મિનિટમાં કામ માટે નીકળવું છે.
1: લી, આટલી ગાંડી કેમ થાય છે? અરે જોઈ લે, તારી યુઝ્યુઅલ સ્પોટ્સ ઉપર ક્યાંય બી પડ્યું હશે, ટીવીની બાજુમાં, ટેબલની ઉપર, સરખી રીતે જો મળી જશે. તને જોતી હોય એ વખતે હું તને એક મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાત કહેવા માંગુ છું.
0: ઇન્ટરેસ્ટિંગ? અરે મને લેટ થાય છે યાર.
1: અરે તું સમયને લઈને ખૂબ ભયભીત લાગે. આપણે સમયને ક્યારેક ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. અરે આ તો ખૂબ મસ્ત રિસોર્સ છે, પ્રેશિયસ વસ્તુ.
0: હા, તો સાચો છે, પણ હાલ મારે લેક્ચરની જરૂર નથી, મારા મોબાઈલની ચાર્જરની જરૂર.
1: ધીરજ દીદી, ધીરજ. તને ખબર છે એન્શિયન્ટ ઇજિપ્શિયનની અંદર સમયને એ લોકોએ 10 ભાગની અંદર વહેંચેલો. હા, અને દરેક પાર્ટ ઇન્ડિવિડ્યુઅલી એક ઈશ્વરને પ્રતીત કરતું હતું. અને એ લોકો પંચ્યુઆલિટીને, સમય સૂચકતાને ધાર્મિક રીતે માનતા હોય છે.
0: વાવ, ફેસિનેટિંગ. પણ હવે આપણે પાછા વર્તમાનમાં આવી જઈએ.
1: જો એ જો, પાછળ જો, પેલા ફોટાની બાજુમાં ત્યાં તારું ચાર્જર પડ્યું છે, જોયું? થોડીક ધીરજ સાથે આપણને એક વસ્તુ શીખવા બી મળી, અને તારું ચાર્જર બી. સમય આપણા સાથે જ હોય છે, ખાલી આપણે એને કેવી રીતે ઉપયોગ કરવું એ આપણા ઉપર છે.
0: હા, તું લાઈફ સેવર છે યાર. અને પાછો ચાલતી ઇતિહાસની ચોપડી. અને હું તો સાચી ભૂલી ગઈ હતી કે આજે મારું પ્રેઝન્ટેશન એ ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક પર છે. પરફેક્ટ ટાઈમિંગ. હા,
1: સી, જોયું ને, ટાઈમ એ હંમેશા ચાલતું અને આપણા સાથે જ હોય છે. હવે જા, ફટાફટ દોડ અને તારું પ્રેઝન્ટેશન પટાવ. બાય.
0: તો આજે આપણે શીખ્યા વેલ્યુ ઓફ ટાઈમ. આવી જ રીતે રેડિયો પાલનપુર પર સાંભળતા રહો આવા અવનવા શો, રંગલી સાથે
1: અને રંગલા સાથે.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ખાલી રંગલી કેમ આટલું બધું હસાય? કઈ જોક્સ વાંચી લીધો કે તારક મહેતાનો શો જોઈ લીધો?
1: અરે એનાથી પણ મસ્ત, મને એક જૂની જોક્સની બુક મળી ગઈ અને એમાં તને યાદ છે પેલું પોપટ જે વારંવાર પેલા પેઇન્ટરને ક્રિટિસાઇઝ કરતો હોય છે, યાદ છે તને?
0: અરે હા હા હા, એમાં બધો ડાયલોગ છે ને કે સાચો કલાકાર તો એ કે જેને ક્રિટિક્સની જરૂર નથી, એને ચાંચની જરૂર છે.
1: હા એક્ઝેક્ટલી, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, તને નથી લાગતું?
0: લાગે જ છે ને, એનાથી સ્ટ્રેસ ઓછો થાય, તમારા લાગણીના સંબંધો વધે, અને બીજું કે ઇમ્યુન સિસ્ટમ પણ વધારે છે, અને સૌથી અગત્યની વાત એ જીવનને સરળતાથી જોવાની કેપેસિટી આપે.
1: સો ડીપ. હા, લાફ્ટર એ મેન્ટલ વર્કઆઉટ છે જે આપણે હેલ્ધી પણ રાખે છે અને જમીન પર પણ રાખે છે.
0: 100%.

0: આ રિમાઇન્ડર છે આપણા માટે કે આપણે આપણી જાતને ખૂબ અતિશય સિરિયસલી નહીં લેવાની, કારણ કે હસવાથી તમારું ટેન્શન બી ઓછું થાય અને સંબંધો બી સારા થાય
1: અને લોકો જોડાય સાથે.
0: હા, લોકો જોડાય આપણા સાથે.
1: અને તને ખબર છે, આપણે, મને તો એવું લાગે છે કે આપણે લાફ્ટર ક્લબ આપણી સોસાયટીમાં ચાલુ કરવો જોઈએ. એટલે વીકલી આમ જોક્સ અને થોડું હસવાનું આમ હોવું જ જોઈએ. તને શું લાગે છે?
0: હા, એવી બેઠક થાય તો મજા આવી જાય. અને મને તો એવું લાગે કે જે આપણી સોસાયટીમાં ડાચા ચડાવીને ફરતા હોય ને એવા પડોશીઓને બોલાવીએ, કદાચ એમને વધારે જરૂર છે.
1: હા, ધેટ્સ ધ કોમેડી. આ જ જોઈતું હતું મારે. સો આવા કોમેડીના ડોઝ સાંભળતા રહો રેડિયો પાલનપુર પર, પણ હસતા પણ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો,
0: સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સારી સુગંધ છે, બહુ મસ્ત ચટાકેદાર સુગંધ આવી રહી છે.
1: અરે આજના દિવસની મારી સ્પેશિયલ ટેકનિક થી બનાવેલી કઢીનો મસાલો, મસ્ત આદુ મરચા લસણ અને એની ઉપર કોથમીર અને એની જોરદાર સુગંધ.
0: વાવ, સ્પાઈસ એ જસ્ટ ફ્લેવર નથી, નહીં એની કંઈક હિસ્ટરી પણ છે, રાઈટ?
1: હા, તને ખબર છે ખાસા એવા ગરમ મસાલાની વર્થ, એની કિંમત એ સોના કરતા પણ વધારે હતી પુરાણા સમયમાં. અરે લોકો એટલું બધું રિસ્ક લઈને આવતા અને એટલું રિસ્ક લેતા મસાલાને ખરીદવા માટે કે ના પૂછો ને વાત.
0: વાવ, લાઈક અ રીઅલ લાઈફ ઇન્ડિયન જોન્સ.
1: હા બસ,
0: બટ આ મસાલા માટે?
1: હા બસ એ જ, આ સ્પાઈસીસ માટે, આ મસાલા માટે. અને આ રહેતા પણ એટલા જ એડવેન્ચરસ. હા, એટલે જ કહેવાય છે ને કે ગરમ મસાલાની હિસ્ટરી ખૂબ જ મોટી છે. તને ખબર છે આપણે જે તજ કહીએ ને, એકવાર એવું બિલીવ કરવામાં આવતું કે આ તજ એ પ્લેગ નામના રોગને મટાડવામાં કામ આવે છે.
0: વાવ, ફેસિનેટિંગ. હા, નો વન્ડર કેમ આપણે આને વિન્ટરમાં બધું પીએ છીએ. એની આઈ થિંક કોઈ સાયકોલોજિકલ ઇફેક્ટ લાગતી હશે.
1: હોઈ શકે. મસાલા એ માત્ર ફ્લેવર તો નથી જ, એની અંદર તમારી ઇમ્યુન સિસ્ટમ વધારવાના ગુણ પણ રહેલા છે. અરે આપણને આપણા ઘરમાં ખબર જ છે કે હળદર, તો હળદર આપણને કેટકેટલી જગ્યાએ કામ આવે છે. મસાલા ઉપરાંત ઘરની અંદર ખાવામાં વપરાતા ઉપરાંત ક્યારેક દાદીમાના નુસ્કા કફ થયો હોય અને હળદર ખવડાવી દે એટલે બે દિવસમાં તરોતાજા.
0: ઇન્ક્રેડિબલ. મને એવું લાગે છે આપણે સાથે મળીને કુકિંગ શો ચાલુ કરવો જોઈએ, રંગલા રંગલીનું રસોડું. શું કેવું તારું?
1: હા, મસ્ત નામ છે.
0: તો આવી ચટાકેદાર મસાલેદાર વાતો સાંભળો રેડિયો પાલનપુર પર. મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: નિસામ હતા રહો.
1: 90.4 FM
0: રેડિયો પાલનપુર.

0: કેટલું બોરિંગ છે યાર, કોઈ કરવા માટે છે જ નહીં.
1: કંટાળો. અરે યાદ કર જ્યારે તું મને કમ્પ્લેન કરતી હતી કે તારા પાસે ખૂબ બધું કામ છે કરવા માટે.
0: પણ યાર હવે, પણ હવે મારું મગજ આમ ગળી રહ્યું છે, જાણે કે કઈ એક્ટિવિટી છે જ નહીં કરવા માટે, કઈ બચ્યું જ નથી.
1: પણ આ કંટાળો છે ને એ આટલો ખરાબ નથી રંગલી. એક ફિલોસોફર એવું કીધેલું છે કે આ કંટાળો એ ક્રિએટિવિટીનું કેટેલિસ્ટ છે.
0: ઓ, ક્રિએટિવિટી અને પણ કંટાળાથી? લાઈક છતને જોયા કરવું અને આપણને આઈડિયાઓ આવ્યા કરે એવું?
1: એવું નહીં, ખરેખર રીતે આમ કંટાળાની અંદર આપણું મગજ છે ને આજુબાજુની દિશાઓમાં વધારે ફરે અને અનએક્સપેક્ટેડ, આપણે ધારણા ના કરી હોય એવા કનેક્શન બનાવે. અને તને એ જાણીને ખૂબ મજા આવશે, આ જે માઇક્રોવેવ છે ને એનું સર્જન એવી રીતે જ થયેલું.
0: હા, મજા કરે છે રાઈટ? એ માઇક્રોવેવ એ ઇન્વેન્ટ થયું એ પણ કંટાળાના લીધે ના હોય.
1: સાંભળ, એની એક જોરદાર મજાની સ્ટોરી છે. એક એન્જિનિયર ના ખિસ્સામાં એક ચોકલેટનો બાર પડેલો. હવે એ બાર એનો પીગળવા માંડેલો અને ત્યારે એને ખબર પડી કે એ જ્યાં ઊભો છે એની બાજુમાં એક્ઝેક્ટ રડાર મશીન છે અને રડાર મશીનના કારણે જે એના તરંગો ફેંકાય એના કારણે એની ચોકલેટ પીગળી ગઈ. અને ત્યાં જ અચાનક કંટાળામાં ઉભેલા એ એન્જિનિયરને ખબર પડી અને આ ઇન્વેન્શન થઈ ગયું.
0: વાવ, તો કદાચ આ કંટાળો છે ને એ નવી નવી પોસિબિલિટીનું એક માર્ગ છે, શું કહેવું તારું?
1: 100%, એક્ઝેક્ટલી. હવે તું બીજી વાર જ્યારે તને કંટાળાનો અનુભવ થાય ને તો તારા ફોનને ના જોતી, તારા મગજને એ શાંતિનો અનુભવ કરવા દેજે અને કદાચ એમાંથી કંઈક જોરદાર એવું મળી જાય કે જે તારી જાતને પણ અચંબિત કરી દે.
0: મેબી મારે કુદરતની વચ્ચે જઈને ચાલવું જોઈએ. હુ નોઝ કે ત્યાં જઈને મને ઇન્સ્પિરેશન મળે અને એક સ્ટ્રાઇક થઈ જાય વીજળીની.
1: થોડું ધ્યાન રાખજો, વધારે ફિલોસોફીમાં ઉતરી ના જતી.
0: તો તમને પણ આવું કઈ કંટાળો આવે છે તો કંટાળતા નહીં, પરંતુ આજુબાજુનો માહોલ ચકાસો, આજુબાજુ જોવો અને કુદરતની વચ્ચે હરો ફરો ને સાથે સાથે મસ્ત રહો,
1: વ્યસ્ત રહો
0: ને સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર
0: 90.4 FM.

0: જોની યાર, બધા કેવા મસ્ત મજાના વેકેશનના ફોટાઓ અપલોડ કરી રહ્યા છે અને મજા કરી રહ્યા છે, અને મને એવું લાગે છે કે એકલી મારા જીવનમાં જ મજા નથી.
1: અરે રંગલી, તું પણ શું, અરે તારી જોડે જેટલી સારી વસ્તુ છે એને તો તું જોતી જ નથી. જે ગ્રેટફુલ થવા જેવી વસ્તુ છે એને તો તું અનુભવ જ નથી કરી રહી.
0: ગ્રેટફુલ શેની માટે? હા, જે કપડાં ધોવાના પડ્યા છે એની માટે?
1: અરે એના માટે નહીં, પણ આ સોશિયલ મીડિયાની બહાર જો, આ સોશિયલ મીડિયાની હાઇપની બહાર આવ. આજે ગ્રેટિટ્યૂડ છે ને એ ખુશીનો પાયો છે એમ સમજી લે.
0: અચ્છા, એટલે મારે એ એપ્રિશિએટ કરવું જોઈએ કે મારી પાસે શું છે, ના કે મારે કમ્પેર કરવું જોઈએ કે બીજા પાસે શું છે એ મારા પાસે નથી. એ કમ્પેરિઝન મારે ન કરવી જોઈએ.
1: એક્ઝેક્ટલી, જો તું તારી જાતને બીજા સાથે કમ્પેર નહીં કરે અને તારા જોડે જે વસ્તુઓ છે એને તું અનુભવ કરીશ તો આપોઆપ તને જીવનમાં મજા આવશે, તને ખુશીનો અનુભવ થશે. અરે નાની નાની એવી વસ્તુમાં તને આનંદ આવશે, જેમ કે સવારની ગરમા ગરમ ચા, સાંજે આથમતો સૂર્ય અને પોતાના મિત્રો સાથે કરવામાં આવતી હસી મજાક, આ બધું જ તને ખૂબ મસ્ત લાગશે.
0: સાચી વાત છે તારી, મારે ગ્રેટફુલ થવું જોઈએ કે મને રહેવા માટે મારી માથા પર છત છે આજે, અને મારી પાસે જમવાનું પણ છે, એ પણ મસ્ત મજાનું, અને સરસ મજાનો ભાઈ છે તારા જેવો, તો ગ્રેટફુલ તો હોવું જોઈએ ને.
1: જોયું, આ ગ્રેટિટ્યુડ છે ને એ કંઈ મોટું કરવા જેવું નથી, નાની નાની બાબતોમાં જ્યારે આપણે સજાગ થઈએ અને દરેક ક્ષણને અનુભવ કરીએ અને એમાંથી જ આપણને ગ્રેટિટ્યુડનો ભાવ આવે. અરે એનાથી બે ત્રણ ફાયદા પણ થાય, સ્ટ્રેસ ઓછો થાય, ઊંઘવાની મજા આવે અને રિલેશનશિપના બોન્ડ તો સુધરે જ.
0: ઓકે, મેબી મારે પણ ગ્રેટિટ્યુડની એક નોંધ પોથી રાખવી જોઈએ, રોજ રાતે આમાં લખવાનું કે આજે હું કઈ કઈ વસ્તુઓ માટે ગ્રેટફુલ છું. શું કહેવું તારું?
1: ફેન્ટાસ્ટિક આઈડિયા છે, મને આ આઈડિયા તારો ખૂબ ગમ્યો. હા, જ્યારે તમે આવી નાની નાની વસ્તુને પોઝિટિવિટીથી જ્યારે જુઓ ને એટલે એની અંદર પોઝિટિવિટી વધારે ઉમેરાય, અને એ જ ખુશીનું આ જીવન છે. આ ખુશી છે ને એ સફર હોય, એ જર્ની છે, એનું કોઈ ડેસ્ટિનેશન ના હોય, એટલે એને એન્જોય કરવાની હોય, જેમ મુસાફરી કરતા હોઈએ એ રીતે.
0: સાચી વાત છે, તારો ખૂબ ખૂબ આભાર યાર, તું બહુ સારી રીતે જાણે છે કે મારા મૂડને કેવી રીતે સારું કરી દેવો. મેબી હું આજનો આ મારા જે કપડાં ધોવાના પડ્યા છે ને એનો ફોટો જ મૂકી દઉં, અને એ પણ એક એડવેન્ચર છે, એવી રીતે એને પ્રદર્શન કરું તો એ પણ એક મજા જ થઈ જાય નહીં.

0: ઓફો, મેં આ કેક ફરીથી બાળી નાખ્યો. હું કેટલી ખરાબ કૂક છું.
1: અરે આવું થાય, એમાં કઈ તારી જાતને તારે હેરાન ના કરવાની હોય.
0: પરંતુ આ અઠવાડિયામાં ત્રીજી વાર છે. મે બી મારે આ કુકિંગ બધું છોડ દેવું જોઈએ.
1: અરે આટલું જલ્દી ના છોડાય યાર કુકિંગ. રંગલી, તને એક ફિલોસોફરની લાઈન કહું. એણે એમ કહ્યું હતું કે ભૂલોમાંથી આપણે હંમેશા નવી ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ.
0: ભૂલોમાંથી?
1: હા તો.
0: એટલે આ શું, આ બળેલા કેકમાંથી હું કંઈક નવું શીખું? હા, તો કંઈક મેટાફોર જેવું લાગે છે.
1: એક્ઝેક્ટલી. તે જ્યારે આ કેક બાળી, એકવાર તો તેનું ઓવનનું ટેમ્પરેચર કંઈક બદલ્યું હોય, કંઈક એમાં આગું પાછું કરીને એક્સપેરિમેન્ટ કરવાનો ટ્રાય કર્યો, અથવા પછી તારી રેસીપીની અંદર કંઈક બદલાવ કરવાનો પ્રયત્ન કર્યો કે કયા કારણથી શું ખોટું થઈ રહ્યું છે, અને પછી એની અંદર પ્રયત્ન કરવાનો.
0: સો નિષ્ફળતા એ એક પગથિયું હોઈ શકે મારી સક્સેસનું, એવું કેવા માંગે છે?
1: હા તો. અરે મોટા મોટા શેફની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એમના રસોડાની અંદર એ લોકો એમનો અનુભવ કહે છે કે એમને તો કેટલીય વસ્તુ બાળીને કેટલીય વસ્તુની અંદરથી મસાલા ભૂલી ગયા, પરંતુ હાલ આપણે એમને જોવા જઈએ તો દુનિયાના સર્વશ્રેષ્ઠ કુક છે.
0: વાવ, યુ નો વોટ, હું હવે નહીં છોડું. મને એવું લાગે છે કે એક દિવસ હું પરફેક્ટ કેક બનાવીને જ રહીશ. નેક્સ્ટ ટાઈમ જોજે, એ મારો માસ્ટર પીસ બનશે.
1: અરે હું તો તને પાલનપુરની સૌથી બેસ્ટમાં બેસ્ટ કેક બનાવવા વાળી રંગલી જોઈ રહ્યો છું.
0: તો તમે પણ કોઈ વસ્તુથી ગભરાતા હોય, મૂંઝાતા હોય કે આ વસ્તુ મારાથી નથી થઈ રહી, તો એને છોડી ના દેશો. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, નાનપણથી આપણે જાણતા આવ્યા છીએ. પરંતુ કન્સિસ્ટન્સી છોડવી નહીં. કહેવાય છે કે સફળતા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવા પડે.

0: ત્યારે સફળતા મળતી હોય છે, કેમ કે એ એક બારણે આપણી રાહ જોઈને ઊભી છે. તો તમે પણ ગીવ અપ ના કરશો, સફળતા તમારી રાહ જોઈ રહી છે. પરંતુ આવું બધું સાંભળવા માટે તમારે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો,
1: વ્યસ્ત રહો,
0: ને સાંભળતા રહો
1: 90.4 FM
0: રેડિયો પાલનપુર, રંગલા ને
1: રંગલી સાથે. તા થઈયા થઈયા થઈયા થઈ.

0: અરે અરે અરે રંગલી, જો જો જો હું કેટલો મસ્ત જગલર છું. આ મારા હાથની નારંગી જોતું કેટલી મસ્ત ફરી રહી છે.
1: મસ્ત ફરી રહી છે એવું લાગી રહ્યું છે કે હમણાં પડશે અને આ રસોડાની હાલત ખરાબ કરી દેશે.
0: અરે યાર રંગલી, અરે તારી અંદર છે ને આ રમતિયાળ ઉન્માદ જ નથી. આ બધી નાની નાની વસ્તુથી કંઈ ના થાય, કોઈને નુકસાન ના થાય.
1: રમત? તું કઈ નાનો 5 વર્ષનો છોકરો છે?
0: 5 વર્ષનો તો નથી, પણ એક ફિલોસોફરે કહ્યું છે કે તમારે માણસની જેમ જીવવું હોય તો ક્યારેક નાના થવું જોઈએ, અને એ તમારી ક્રિએટિવિટીને વધારે, અને બીજું કે જેટલું પણ ટેન્શન હોય બધું ઓછું કરી નાખે.
1: એટલે કે ગાંડપણ કરવું એ આપણી માટે સારું છે.
0: અરે કરી તો જો. અરે પોતાની જાતમાં એક્સપ્લોર થાય, એક્સપેરિમેન્ટ થાય, કંઈક નવું કનેક્ટ થાય. તમારું નાનું બાળક, તમારા અંદરનું બાળક એ બહાર આવતું હોય એવું લાગે, અને એકવાર અનુભવ કરીજો, તને ખૂબ જ મજા આવશે.

0: ઓકે, હવે મને એવું લાગે છે કે મારે પણ કરવું જોઈએ. અને આની માટે મારે તારીખો પણ રાખવી જોઈએ. પ્લે ડેટ્સ ફોર અવર સેલ્ફ.
1: અરે તું યાદ કર, આપણે એકવાર બધું નાનો ટેન્ટ બનાવીને અંદર મૂવી જોયું હતું. કેટલા બધા મૂવી એની અંદર આપણે જોયા હતા, યાદ કર. એ જ આપણી નાની નાની હરકતો, પણ કેટલી મજા આવી હતી.
0: સાઉન્ડ્સ લાઈક અ પ્લાન. આવું કરવું જોઈએ. અને બધાય મોટાઓએ પણ પોતાનો એક સમય કાઢીને પ્લે ટાઈમ બનાવવો જોઈએ. પોતાની જાત સાથે થોડું મજાક મસ્તી કરવી જોઈએ.
1: હા, હવે એક મારી વાતનું ધ્યાન રાખીશ. આજે મારાથી નારંગીઓ પડી ગઈ છે ને, એને આપણે બોક્સમાં મૂકી દઈએ સાથે.
0: ઓકે, તો તમે પણ જો તમારા જીવનમાં આવી સિરિયસનેસ ભરીને ચાલી રહ્યા છો ને, તો થોડું રોકાઈ જાઓ, થોડા થંભી જાઓ, અને તમારા બાળપણને, તમારામાં રહેલા એ બાળકને ફરીથી જીવંત કરો. અને રમી લો થોડી નાની અમથી ગેમ્સ, રમતો જે તમને તમારા બાળપણ સાથે ભેટ કરાવી દે. બાકી આપણે તો આપણું ચાલ્યા કરશે રેડિયો પાલનપુર પર, રંગલા અને
1: રંગલી સાથે.
0: તા થઈ

0: તને ખબર છે, ત્યાં ઝાડ વચ્ચે બિલાડી ફસાઈ ગઈ. બોલો, બિલાડીનું માથું ફસાઈ ગયું અને એની માટે કેટલા બધા લોકો ભેગા થઈ ગયા. એકદમ ગજબ થયેલું.
1: આ મને એકદમ ઇવેન્ટફુલ ડે લાગે છે રંગલી. પણ આપણે એક વસ્તુ રિવાઇન્ડ કરી શકીએ. તું કંઈક તારી ફ્રેન્ડ માયા વિશે કંઈક તું વાત કરી રહી હતી.
0: ઓ હા, રાઈટ. એને એવું લાગે છે કે હું એને સાંભળતી જ નથી.
1: રંગલી, ક્યારે તે એવું નોટિસ કર્યું છે કે આ સાંભળવું

0: એક જોરદાર કળા છે. એક ફિલોસોફરે કહ્યું છે કે લિસનિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં તમે તમારા સ્પીકર સાથે કનેક્ટ થાઓ, એના ઇમોશન સાથે કનેક્ટ થાઓ. એ કંઈ જેવી તેવી વાત નથી.
1: એટલે તું એવું કહેવા માંગે છે કે સાંભળવું એ ફક્ત શબ્દોને સાંભળવા નહીં, પરંતુ એની પાછળના ઇમોશન્સને સમજવા, એવું છે?
0: એક્ઝેક્ટ. તમારે બધા જ ડિસ્ટ્રેક્શન દૂર કરી, તમારો આઈ કોન્ટેક્ટ એના સાથે બનાવી, અને એને ગમતા પ્રશ્નો પૂછી, ત્યારે તમે એને જતાવી શકો કે હા, તમે એને ખરેખર રીતે ઇન્ટરેસ્ટફુલ રીતે સાંભળી રહ્યા છો.
1: ઇટ મેક્સ સેન્સ. સાચી વાત છે તારી. મે બી હું એટલી બધી બિઝી હોઉં છું મારા જ વિચારોમાં કે મારે ક્યારે એને રિસ્પોન્સ આપવો, અને એ જ બહુ ભૂલી જતી હોઉં છું. કદાચ એ જ એને ખોટું લાગતું હશે.
0: હા, એવું થઈ શકે. ક્યારેક આપણે આપણા વિચારોમાં ખોવાઈ ગયા હોઈએ અને આપણને વાત કરતી જાય, તો પછી એને એવું ફીલ થાય કે આપણે એને સરખી રીતે નથી સાંભળતા. પણ જ્યારે તમે એક્ટિવ લિસનિંગ એકદમ ધ્યાનથી સજાગ રીતે સાંભળતા હો, ત્યારે આ વસ્તુ એ જગ્યાએ કામ આવશે જ્યાં તમારું રિલેશનશિપ, તમારા સંબંધો વધારે મજબૂત બનશે.
1: વાવ, તારો ખૂબ ખૂબ આભાર. હા, નેક્સ્ટ ટાઈમ હું માયા જોડે વાત કરીશ ને, તો એને ધ્યાનથી સાંભળીશ.
0: અને પછી એનાથી શું ફરક પડે છે ને, તું મને કહેજે. હા,
1: પાક્કું. તો તમારી સાથે કોઈ વાત કરતું હોય ત્યારે તમારા પણ વિચારો આડા અવળા પહોંચી જાય છે? શું તમે એમની સાથે વાતમાં ધ્યાન નથી આપતા? તો એ બધું છોડો. હાલ તમે જેમની સાથે છો, જે તમારી સાથે વાતો કરી રહ્યું છે, જેમ કે અમે લોકો, તો અમારી વાતમાં તમે ધ્યાન આપશો, જેથી અમને ઘણું બધું સારું લાગશે. તો બસ આવી નાની નાની વાતો અમારી સાથે સાંભળતા રહો, એટલે કે રંગલા સાથે,
0: રંગલી સાથે.
1: તા થઈ.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ

0: પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.

0: અને તમે WhatsApp પણ કરી શકો છો 9592966888 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી. જેનું રિઝલ્ટ આવશે 8

નવેમ્બર 2026 એ વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી

આપને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512998951299668. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512968951299668 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you loved this one. Let me know what you think in the comments. See you soon.
1: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને પસંદગી તો જોઈએ જ અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર

FM, रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે. કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુલક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને સ્પર્શી જાય છે, હૃદયને અડી જાય છે. તો આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 FM ઉપર.
2: શ્રોતા મિત્રો, આજે આપણે એક એવી વાત કરીશું કે જેમના જીવનમાંથી આપણને કંઈક નવી વાત જાણવા મળશે. કોઈ કહ્યું છે ને કે મારા જીવતરના પાનામાં લીટી બે લીટી કોઈ લખે ના લખે એ આશ વિના હું દુનિયાનો ઇતિહાસ ભણાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું, ખુદને મુજાવર માનું છું. આવા જ એક અજ્ઞા શિક્ષક અને આપણી વાર્તાના મુખ્ય કિરદાર, જેમનું નામ છે હરજીભાઈ પ્રજાપતિ. નાનું ગામ, ગામનું નામ નાણા. સામાજિક અને પારિવારિક રીતિ રિવાજ મુજબ હરજીભાઈનો જન્મ એમના મોસાળમાં થયો. જ્યારે તેઓ એમના પિતાજીના ઘરે આવ્યા અને ત્યાં રહેવા લાગ્યા, એમનું નાનપણ ખૂબ જ ખુશીઓમાં ગયું. એમના પિતાજીને આખું ગામ ભગત તરીકે બોલાવતું. આખા ગામમાં એમની ઓળખ જ ભગત તરીકે, કોઈ અંબાલાલ તરીકે એમને ઓળખે નહીં. અંબાલાલ પ્રજાપતિ કોણ, તે અંબારામ પ્રજાપતિ કોણ, અંબાભાઈ પ્રજાપતિ કોણ, કોઈને ખબર નથી. અહીં તો ભગતનું ઘર કયું એટલે તમને આ ઘર મળે. ભગત ભક્તિમાં લઈને, ભગત સેવામાં લઈને હરજીભાઈની ઉંમર નાની હશે, શાળામાં ભણવાની ઉંમર હશે. રોજ પિતાજી એને ઘરે ભગવાનના નામ લેવડાવતા, ભજન ગવડાવતા, શ્લોક બોલાવતા. પણ એક દિવસ હરજીભાઈના પિતાજીએ પરિવાર કરતાં પ્રભુમાં વધુ આસ્થા રાખી. છેવટે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને સંત તરીકેનું જીવન જીવવા લાગ્યા. એક પારિવારિક જીવન છોડીને સંતોનું જીવન જીવતા આ સંત મહાત્મા હરજીભાઈના પિતાજી હવે મહાત્મા થતા ઘરની બધી જવાબદારી ખૂબ જ નાની

ઉંમરે હરજીભાઈના માથે આવી પરિવારમાં નાના ભાઈ બહેન અને એમની મા ખૂબ પરિશ્રમ, ખૂબ જ સંવેદનાઓ, ખૂબ જ મુશ્કેલીઓ, અનેક પડકારોની સામે એમના પિતાજીના અને એમની માતાજીના આશીર્વાદથી હરજીભાઈ તમામ રીતે સામાજિક પ્રસંગો ઉકેલવામાં, સામાજિક પ્રસંગો પૂરા કરવામાં, સામાજિક જવાબદારીઓ નિભાવવામાં જાણે કે નીચોવાઈ ગયા, નીચોવાવા લાગ્યા, પણ સરવાળે એક શિક્ષકનો જીવ. થોડાક સમય પછી એમનું લગ્ન થયું. ભગવતીબેન એમના ધર્મપત્ની, એમનો પણ સંસાર ચાલ્યો અને હરજીભાઈને વળી શું શોખ ઉજવ્યો. કંઈક એવું થયું, હરજીભાઈને કંઈક એવો શોખ થયો કે એમણે એમના આસપાસના જેટલા પણ પાળિયા હતા એ પાળિયા પાછળ શું કથા છુપાયેલી છે એની વિગતો એકઠી કરી. આપ પાછળ ગીત સાંભળી રહ્યા છો ને, કાહે કો દુનિયા બનાવી. હરજીભાઈએ કેમ આ પાડ્યો, કાહે કો એ પાડ્યો એમ કહી શકાય, કેમ આ પાડ્યો, આ પાડ્યા પાછળની ઘટના શું, આ પાડ્યા પાછળની વાર્તા શું, આ પાડ્યા પાછળની બાબત શું.

એક ચોક્કસ સંવેદનાઓ હતી. તેમને બાળપણમાં જ, બચપણથી જ એમના પિતા તરફથી ધર્મનો વારસો મળેલો, ધાર્મિક પુસ્તકોનો વારસો મળેલો. શિક્ષણ દરમિયાન, શિક્ષક થયા પછી અને અત્યારે પણ અનેક પુસ્તકો તેઓ વાંચતા રહે છે. પણ એમને યાદ રાખવામાં આવે છે કાયમ માટે, ઇતિહાસના વિષય માટે. શ્રોતા મિત્રો, સુખ કાયમી નથી અને દુઃખ તો કાયમ ટકવાનું જ નથી. કોઈક એક ઘટના એવી બની કે હરજીભાઈના જીવનમાં દુઃખના દિવસો આવે. એક સામાજિક જવાબદારીમાંથી પરત ફરતા એક અકસ્માતમાં હરજીભાઈના ધર્મપત્નીનું અવસાન થયું. મોટા મોટા પુત્રો છે. એક પુત્ર ફાર્મસીનું ભણ્યો છે, બીજો પુત્ર ડૉક્ટર છે. માએ બંને દીકરાઓને ભણાવવા માટે, સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે બધું જ કર્યું, પણ હરજીભાઈ સાથેનો એમનો સાથ આટલો જ હતો. કાળો કકળાટ થઈ ગયો ચારે દિશા, જ્યાં જુઓ ત્યાં કકળાટ. હરજીભાઈનું જીવન કોઈ કાળા વાદળો વચ્ચે ગિરાયું. આ સમયે એમના વાંચન, એમનું ધાર્મિક વાંચન, એમના પુસ્તકોનું વાંચન એમને અલગ રાખે છે અને સમાજની જવાબદારી નિભાવવા માટે તેમને પુત્રોની સહમતીથી, પુત્રોના દ્વારા, મિત્રોના સહકારથી તેમને સમાજમાં જ કઈ એક દીકરી, જેનું ઘર છે એનું ઘર ફરીથી હરજીભાઈ સાથે બંધાય છે. આ સમયગાળા દરમિયાન પોતાની સ્વસ્થતા જાળવવા, કામ તરફ લાગી વળગવા હરજીભાઈ આ પાળીયાઓની વાતો એકઠી કરતા રહે છે. અને મિત્રો, તમને કહેતા મને ગૌરવ થશે કે આખી જિંદગી આર્થિક સમસ્યાઓ વચ્ચે ગિરાયેલા, સામાજિક સમસ્યાઓ વચ્ચે ગિરાયેલા અને છતાં પણ ક્યાંય ન હારેલા એવા હરજીભાઈનું નામ આજે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં છે. આજે આ હરજીભાઈનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં છે. આપને થશે કેમ કે તમે સમગ્ર ગુજરાતના પાળિયાઓની વાર્તાઓ એકઠી કરી છાપી છે અને આ પ્રકારની 500 કરતાં વિશેષ વાર્તાઓ લખવા બદલ હરજીભાઈનું નામ લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં છે. એટલું જ નહીં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ જેવી વૈશ્વિક સંસ્થાએ તેમનું સન્માન કર્યું છે. તેમને ઇનોવેટર તરીકે માન્યતા આપી છે. એમણે ઇનોવેટિવ ટીચર તરીકે સર રતન ટાટા ઇનો

ટીચર્સ એવોર્ડ પણ આપ્યો છે. આજે જે સમગ્ર ગુજરાતમાં પાઠ્યપુસ્તકો ચાલે છે તે પાઠ્યપુસ્તકોના લેખન સાથે પણ તેઓ જોડાયા છે, ખાસ કરીને સામાજિક વિજ્ઞાન અને ધોરણ 1-2 સાથે હરજીભાઈનું સીધું પ્રદાન છે. રાજ્યના ઉત્તમ શિક્ષકો કહી શકાય તેવા આપણા શિક્ષક હાલ ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. અને મિત્રો, જ્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લો ભેગો હતો, એક હતો, ત્યારે તેઓ બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ પાટણમાં છે. અનેક વેદનાઓ વચ્ચે, અનેક સંવેદનાઓ વચ્ચે એકમાત્ર પંક્તિ, મજા ન પડે તો મિજાજ બદલું છું, ભલે અવાજ બદલું કે આંખ બદલું છું. મજા ના પડે તો મિજાજ બદલું છું, ભલે અવાજ બદલું કે આંખ બદલું છું. મારી કસ્તી નથી ડૂબતી કોઈના ટકરાવાથી, દિશા નહીં હું જહાજ બદલું છું, એવા અડગ મનોબળ ધરાવતા હરજીભાઈને યાદ કરી આપણી આજની આ વાર્તા અહીં પૂરી કરીશું. હું ભાવેશ પંડ્યા, ફરીથી આવી જ કોઈ નવી વાર્તા સાથે ફરીથી મળીશું. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર, મારો તમારો આપણા સૌનો અવાજ. જય હિન્દ, જય ગુજરાત.

વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.

0: मस्त रहो, व्यस्त रहो, सांभरता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: ओ मारा पालनपुर।
2: कार आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
3: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
4: हेलो
5: हेलो
6: हेलो
5: इम्तियाज भाई।
6: यस यस
5: हूँ रेडियो पालनपुर माथी आरजे प्रियंका बात करू छु।
6: हाँ जी जी जी
5: इम्तियाज भाई, हमारा रेडियो पालनपुर नी अंताक्षरी सीजन 2 चाली रही छे, એમાં તમારું નામ અમને ફરીથી કોઈએ સજેસ્ટ કર્યું છે, તો તમે પાર્ટિસિપેટ કરશો ને?
6: હા જરૂર જરૂર।
5: તો ઇમ્તિયાઝભાઈ, તમારી ઉપર જે અક્ષર આવે છે એ છે હ।
6: શું? વ વી
5: હ, હરણનો હ।
6: અચ્છા હા,
5: પણ તમારે પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે।
6: હા, હું અહીંયા પાલનપુરનો છું અને હું અહીંયા કેસી ડ્રેસ વાળા જે કરીને છે દિલ્હી ગેટ,
5: ઓકે,
6: હા ત્યાં હું ટેલર નું કામ કરું છું। ત્યાં બધા ફેન્સી ડ્રેસો મળે છે, એન્યુઅલ ફંક્શન ના હોય, કસ્ટમ રેન્ટ ઉપર મળે છે।
5: ઓકે,
6: હું ત્યાં જોબ કરું છું, મતલબ દરેક આઈટમ આપણે ત્યાં અવેલેબલ હોય જ છે, ઓન્લી રેન્ટ બેસ છે।
5: ઓકે, ધેટ્સ વેરી ગુડ। ઇમ્તિયાઝભાઈ, તમારે હ પરથી ગાવાનું છે?
6: હા, અચ્છા,
5: તો તમે સ્ટાર્ટ કરી શકો છો।
6: તો હા ઉપર તો ગીત ગાઉં?
5: હા

0: ઓકે
1: ઓકે, બહુ સરસ અવાજ છે તમારો.
0: થેન્ક યુ થેન્ક યુ
1: થેન્ક યુ સો મચ રેડિયો પાલનપુર સાથે જોડાવા માટે.
0: ઓકે, નેક્સ્ટ ટાઈમ બી થોડો ચાન્સ આપજો.
1: પાક્કું પાક્કું.
0: થેન્ક યુ
1: થેન્ક યુ.

0: હેલો
1: હેલો.
0: મેમ, બોલો.
1: હું રેડિયો પાલનપુર માંથી આરજી પ્રિયંકા વાત કરું
0: હા
1: છું.
0: હા બસ
1: કેમ છો? બસ
0: મજામાં. તમે કેમ છો?
1: મજામાં. કિંજલબેન, અમારા રેડિયોમાં એક અંતાક્ષરી સિઝન 2 ચાલે છે,
0: હા.
1: એમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું છે.
0: અંતાક્ષરી? પણ મને તો ગીતો ખાતા જ નહીં આવડતું એમ.
1: પણ બે લાઈન તો આવડતી હશે.
0: જોઈએ હવે. એટલે ઓનલાઈન જ છે
1: અત્યારે જ ગાવાનું?
0: અત્યારે જ?
1: હા,
0: અત્યારે પણ હું પાલનપુર જાઉં છું અત્યારે.
1: પણ તમે બે લાઈન તો ગાઈ શકો.
0: હા, બે લાઈન તો. પણ કયા ગીતની? એટલે
1: હું તમને કહું, સૌથી પહેલા મને તમારું ઇન્ટ્રોડક્શન આપો.
0: ઇન્ટ્રોડક્શન. મારું નામ કિંજલ જરમલ છે.
1: ઓકે.
0: હું જગાણાથી જગાણા રહું છું. બસ મેં હમણાં સ્ટડી પૂરી કરી, બીએડ કમ્પ્લીટ કર્યું વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુરથી.
1: ઓકે, અત્યારે શું કરો છો?
0: અને અત્યારે હું પ્રિપેરેશન કરું છું ગવર્મેન્ટ જોબનું.
1: ઓકે, તમે આ વખતે લાગી જ જશો ગવર્મેન્ટ જોબમાં.
0: જેવા તમારા આશીર્વાદ.
1: અરે, તમારે જે ગીત ગાવાનું છે એ છે ત પરથી ગાવાનું,
0: તો
1: તપેલીનો ત.
0: ઓકે, તો ઉપરથી યાદ કરવા દો મને. ડૂબી તો ગાવાનું છે નહીં એટલે.
1: વાંધો નહીં, તમે તમારો ટાઈમ લઈ શકો છો.
0: તો સર્ચ મારી શકું તો ઉપર?
1: હા, મારી શકું.
0: ઓકે, તો કરું. હા, એક જ મિનિટ, ચાલો.
1: ગૂગલે આપણું મગજ બહુ સારું એવું કરી દીધું હે.
0: હા,
1: ગૂગલે આપણું મગજ બહુ સારું એવું
0: કરી દીધું. પણ જયારે ગાવું હોય ને એટલે ના આવતું હોય યાદ, એવું હોય અમુક વાર. અને આમ
1: સાચી
0: ઘણા પણ ગીતો આવડતા હોય.
1: સાચી વાત છે.
0: એક ગીત યાદ આવે છે. હેલો.
1: હા, ગાઓ.

0: હેલો.
1: હેલો,
0: બોલો પ્રિયંકા બેન.
1: હું રેડિયો પાલનપુર માંથી તમે સમજી જ ગયા છો હું કોણ બોલું. તો અમારા રેડિયો પાલનપુર ની અંતાક્ષરી સીઝન 2 ચાલે છે, એમાં તમે પાર્ટિસિપેટ કરવાના છો. તો
0: બરાબર. પછી
1: તમારું ઇન્ટ્રોડક્શન આપો પહેલા.
0: મારું ઇન્ટ્રોડક્શન આપું. દિલીપભાઈ ભાગવાની, ભાગવાની ક્લોથ એમ્પોરિયમ અને ડેકોરેશન નો ધંધો છે મારો.
1: ઓકે.
0: અને મ્યુઝિક ટીચર છું, સંગીત શિક્ષક હતો વિદ્યા મંદિર ની અંદર, બ્રાઇટ ટુલિપ માં હતો.
1: ઓકે,
0: બરાબર.
1: તો આપણે સર અંતાક્ષરીમાં તમારી ઉપર જે અક્ષર આવે છે એ છે મ.
0: બરાબર.
1: તો તમારે મ પરથી સોંગ ગાવાનું છે.
0: મેરે હમ સફર, મેરે હમ સફર, મેરે હમ સફર, મેરે હમ સફર.

0: سفر میرے ہم سفر میرے ہم سفر.
1: ઓકે, બહુ મસ્ત સિંગર છો તમે તો.
0: હજી રૂબરૂ સાંભળશો તો હજી ઘણા દુકાને આવશો ને તો હજી તમને ઘણી આઈડિયા આવશે.
1: એવું છે?
0: તમે મારો દુકાને આવો.
1: પાક્કું પાક્કું, ચલો થેન્ક યુ.
0: અને તો મારા પાસે ગીતો ઘણા બધા છે અને હું પોતે કેરાઓકે ઉપર વધારે ગાઉં છું. બ્લુટુથથી તો હું ગાઈશ, હવે તો એગ્રી છું.
1: પાક્કું.
0: હો, બોલાવજો મને ગમે ત્યારે ગાઉં, ચિંતા નહીં.
1: થેન્ક યુ.
0: આવો દુકાને આવો.
1: ઓકે.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: क्लासिक रेडियो शो पर मैं हूं रुचि, आपके साथ. वेलकम टू दिस एपिसोड. आज हम बात करने वाले हैं 80s, 70s, 60s के जमाने की जुबली गर्ल के बारे में. इन्हें डैजलिंग क्वीन ऑफ बॉलीवुड भी कहा जाता था.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી

ની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સામુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.